નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે એઆર. ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી ફક્ત માનવી એકલો જ પૈસા કમાય છે, પણ બીજો એક પણ જીવ ભૂખ્યો રહેતો નથી અને માનવી ક્યારે ધરાતો નથી. મિત્રો, આ વિચાર એટલા માટે ઉત્તમ છે કારણ કે આપણે સૌ પેટીઓ રળવા માટે કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ, પણ એ વિચાર આપણે કરતા જ નથી કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી. આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારેય સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

કૃષ્ણ અને આ મોરપીછની શું વાત છે ખબર છે? એક વખત રામજીને જ્યારે વનવાસ મળ્યો ને, ત્યારે રામ ને સીતા એ વનમાં જતા હતા અને સીતા માતાને તરસ લાગી. રામજી આજુબાજુ શોધ્યું પણ ક્યાંય પાણી ન મળ્યું અને અંતે એમણે વન દેવતાને પ્રાર્થના કરી, એ વન દેવતા મને જળાશયનો માર્ગ બતાવો. અને ત્યારે એની મદદે મયુર એટલે કે મોર આવે છે અને કહે છે કે હું ઉપર ઉપર આમ ઉડતો ઉડતો જાઉં છું અને નીચે જમીન પર મારા પીછા ખેરવતો જાઉં છું અને આપ એ રસ્તે રસ્તે ચાલતા જળાશય સુધી પહોંચી જશો. પણ એ જળાશય સુધી પહોંચતા પહોંચતામાં તો મયુર છે એ પોતાના બધા પીછા ખેરવી નાખે છે અને મરણાસન્ન થઈ જાય છે. અને ત્યારે રામજી ત્યાં આવીને કહે છે કે અરે રે, તે અમારી તરસ છીપાવવા માટે થઈ અને તારું બલિદાન આપ્યું. અને ત્યારે મોર જવાબ આપે છે કે જગત આખાની તરસ જે છીપાવે છે એ ભગવાનની તરસ હું છીપાવી શકું તો એના માટે મારો જીવ પણ જાય ને તો મને કબૂલ છે. અને રામજીને વચન આપે છે કે તારું આ મારી માથે ઋણ છે, એટલે આવતો જે અવતાર આવશે ને મારો, ત્યારે હું તને ધારણ કરીશ. અને એ પછીનો જે એમનો અવતાર આવ્યો કૃષ્ણ તરીકે, ત્યારે તેમણે પોતાના મસ્તક ઉપર આ મોરપીછને સદાય એના માટે ધારણ કર્યું. તો આવો હતો આ કૃષ્ણ અને મયુરનો સંબંધ.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને મિત્રએ મને બહુ સુંદર વાત કરી એની અને એક બીજા મિત્ર સાથેની. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે અને તમારા પ્રિય પાત્રને બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો.

0: सर्व धर्मान परित्यज्य मामेकम शरणम व्रज। અત્યારની આ જનરેશન છે ને એ તર્કમાં બહુ માને છે, કોણ જવાબદારી લેશે એવો પ્રશ્ન કરે તો આજથી 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ છાતી ઠોકીને કુરુક્ષેત્રના યુદ્ધની અંદર કહ્યું હતું કે આવી જાઓ મારા શરણમાં અને જુઓ હું તમને પરમ આનંદની કક્ષા સુધી પહોંચાડું છું કે નહીં। અનેક મહાન પુરુષો છે એ આ ગીતાજીના અભ્યાસ દ્વારા ખૂબ આગળ આવેલા છે। ગીતા છે કોઈ ધર્મગ્રંથ નથી, એ જીવન જીવવાની જડીબુટી છે। સાધુ સંત કે કોઈ પણ વ્યક્તિ સમાજનો હોય એ બધાને સ્પર્શે છે। ઘણી બધી સમસ્યાઓ છે આપણા જીવનની અંદર, તો આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ છે એ માત્ર ને માત્ર આ ગીતામાં મળે છે। ગીતા છે એ જીવન જીવવાની જડીબુટી છે। વેદ પુરાણ ઉપનિષદ આ બધાનો અભ્યાસ કદાચ આપણાથી ન થઈ શકે, પણ એ બધાનો સાર છે એ ગીતામાં છે। તો આવી આ ગીતા છે એને સંવિધાનમાં પણ સ્થાન આપવામાં આવેલું છે। આજે પણ કોર્ટની અંદર ગીતા ઉપર હાથ રાખી અને શપથ લેવડાવાય છે। તો આવી આ ગીતા છે આપણા બધાના ઘરમાં સહજ સુલભ છે, પ્રત્યેક હિન્દુના ઘરમાં આ ગીતા હોવાની છે। તો આપણે શા માટે એનો લાભ ન લઈએ? તો આપણે બધા સાથે મળી અને આ ગીતા છે એનું પઠન કરીએ, મનન કરીએ અને આપણે એને આપણા જીવનમાં અપનાવીએ। જય શ્રી કૃષ્ણ।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।
2: જાણતે હો, બેલ્જિયમ યા ગ્રીસ કી કુલ આબાદી ભી ઇતની નહીં હૈ જિસસે ઝ્યાદા મહિલાએં હમારે દેશ મેં લખપતિ દીદી બની હૈ। 3 કરોડ સે અધિક મહિલાએં લખપતિ દીદી બનકર બની હૈ પરિવાર ઓર દેશ કા આર્થિક આધાર।
3: લખપતિ દીદી બનાને કા યે અભિયાન આને વાલી પીઢીઓં કો સશક્ત કરને કા એક મહા અભિયાન હૈ।
2: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે।

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યું છે. જેવા એણે નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા અને કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ, તારા માટે કઈ પૂછતા હું પરમાત્માને? પેલા યુવાને તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં એ મગ્ન રહે. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બૂઢો સાધુ, એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું, પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે, આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ. અરે, તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એની મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યોને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું, સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: સર્વકાર્યોનો જનક વિચાર છે. વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

મહાભારતમાં જેમ અર્જુને તેની કુશળતા, કૌશલ્યો, મહાવરો અને અડગ આત્મવિશ્વાસ થકી લક્ષ્યવેધ કરેલ, તે જ રીતે વર્તમાન જગતમાં પણ અનેક નર નારીએ અપેક્ષિત લક્ષ્ય વેધ્યા છે. લક્ષ્ય પ્રાપ્તિ હિ લક્ષ્ય ના એકમાત્ર વિચાર સાથે અનેક લોકો આ દુનિયામાં પોતાનું ધારેલું કામ પાર પાડી શક્યા છે. આવા સ્વપ્ન સોદાગરોનો એક જ સંદેશ હોય છે, સપના હંમેશા મોટા જુઓ, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન પ્રાપ્તિની પથમાં નિષ્ફળતા આવે તો તેને જોરથી લાત મારીને તેમાંથી પાઠ જાણીને આગળ વધી જાઓ. નવો દિવસ નવો પડકાર, જજુમો અને સફળ થાઓ. આ સંદેશને જીવનમાં ઉતારી ચોક્કસ લક્ષ્ય બનાવી તેને પ્રાપ્ત કરવા વીર યોદ્ધાની જેમ ઝઝૂમી છેલ્લે લક્ષ્ય વેધ કરી સફળતાનું મીઠું મધુરું સ્વાદ ચાખી શકનારી વ્યક્તિઓમાંનું એક વ્યક્તિત્વ બનો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: નમતાની સૌ કોઈ રીજ, નમતાની બહુમાન, સાગરની નદીઓ ભજી છોડી ઊંચા સ્થાન. નમ્યું તે સૌને ગમ્યું, સોનું નરમ હોય છે એટલે તેનું મૂલ્ય પણ વધારે હોય છે અને તેમાંથી જુદા જુદા પ્રકારના આભૂષણો તૈયાર થઈ શકે છે. તેને જે ઘાટ આપવું હોય તે આપી શકાય. જ્યારે બીડ કઠણ અને અક્કડ હોય છે તેને ઘાટ આપવા જતાં તે તૂટી જાય છે. આવું જ માણસનું પણ છે. કેટલાક માણસો સોના જેવા નરમ હોય છે, જેમની સમાજમાં કિંમત અંકાય છે અને તે બધાને પ્રિય બને છે. જ્યારે કેટલાક લોકો બીડ જેવા બરડ હોય છે, તેઓ સમાજમાં પોતાના અક્કડ સ્વભાવને કારણે અપ્રિય બની બેસે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ ના પ્રવાહમાં આપણે છઠ્ઠા અધ્યાયના છઠ્ઠા શ્લોક સુધી પહોંચ્યા હતા. ત્યાં એમ કહેવાયું હતું કે માણસ પોતે પોતાનો બંધુ બને છે, પોતે જ પોતાનો દુશ્મન પણ બને છે. બંધુઓને પણ શોધવા જવાની જરૂર નથી, શત્રુને પણ શોધવા જવાની જરૂર નથી, કારણ કે પોતે જ પોતાનો બંધુ છે, પોતે જ પોતાનો શત્રુ પણ છે. કેવી રીતે? તો જેણે પોતાના મન, ઇન્દ્રિયો, બુદ્ધિ, શરીર એના ઉપર વિજય મેળવી લીધો છે ને, પોતે ઈચ્છે એ પ્રમાણે શરીર પાસેથી કામ લઈ શકે છે તો પોતાનો બંધુ છે. પણ મનનો દોરવાયો, ઇન્દ્રિયોનો દોરવાયો, ઈચ્છાઓનો દોરવાયો, કામનાઓનો દોરવાયો એ તરફના માર્ગે વળી જાય છે તો એ પોતે પોતાનો શત્રુ છે. કારણ કે આ પોતાનું છે ને, આ પોતાનું છે. ક્યારે એને મિત્ર માનવું, ક્યારે એને શત્રુ માનવું, એની વાત આપણે છઠ્ઠા શ્લોકમાં જોઈ હતી. હવે આપણે ચાલ્યા છીએ તે સાતમા શ્લોક તરફ ચાલ્યા છીએ. આ સાતમો શ્લોક આપણે જોઈએ કે ત્યાં એમ કરવાથી શું ફળ મળે છે. પોતે પોતાના મિત્ર બની જાય તો કેવા બને અને એનું ફળ શું બને મળે? સાતમો શ્લોક છે છઠ્ઠા અધ્યાયનો. જીતાત્મન પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાનયોઃ. એણે પોતાની જાતને,

ઇન્દ્રિયોને, પોતાના મનને, પોતાની બુદ્ધિને, ચિત્તને, અહંકારને જીતી લીધા છે. અને જીતી લીધા છે એટલે એની અંદર એક પ્રકારનો સમત્વ ભાવ પેદા થઈ ગયો છે, જે આપણે બીજા અધ્યાયથી જોતા આવ્યા છે. સમત્વ ભાવ, એના માટે બધું સમ છે. કેવું? તો ઉદાહરણ આપ્યું છે, શીતોષ્ણ સુખ દુઃખેશુ, ઠંડુ અને ગરમ, એટલે બે એકબીજાથી વિરોધી બાબતો, પણ એમાં એને તો સમતા છે. સમત્વ એની અંદર પેદા થઈ ગયું છે. એટલે શીત હોય કે ઉષ્ણ હોય, જનકને વિદેહી કહેતા, એમના માટે એક કહેવાતું કે જનક વિદેહી, વિદેહ એટલે જેણે દેહ તરફનો રાગ છે એ મુક્ત છે એનાથી. આપણે આગળ જે વાત કરતા આવ્યા છીએ યોગીઓની, એ જ વાત છે. સંસારમાં છે છતાં જનક માટે એમ કહેવાયું કે એનો એક હાથ ઠંડા પાણીમાં હોય, એક હાથ ગરમ પાણીમાં હોય, સગડીમાં હોય, એને કોઈ ફરક પડે નહીં, કારણ કે એની સાથેનો એને સંબંધ પોતાનો છોડી દીધો. શીતોષ્ણ એટલે ઠંડુ ને ગરમ એટલો જ અર્થ ના કરીએ આપણે. બધી જ પરસ્પર વિરોધી બાબતો, સંવેગો આવેગો, આપણે વારંવાર કહેતા આવ્યા છીએ એમ ગમા અણગમા સારું નરસું, એટલા માટે શબ્દ વાપર્યો સુખ દુઃખેશુ. સુખ અને દુઃખ, માન અપમાનયોહ, માન અને અપમાન, આ બધાની અંદર એ સમાન થઈ ગયો છે. એનું અંતઃકરણ છે એ પ્રશાંત થઈ ગયું છે, શાંત મન છે, એને કોઈ ઉદ્વેગ થતા નથી, કોઈ ઉધામા થતા નથી, કારણ કે સમત્વ અંદર સ્થિર થઈ ગયું છે. કોઈ માન આપશે તો એનાથી ખુશ થઈ જશે, કોઈ અપમાન કરશે તો એનાથી દુઃખી થઈને આવેગો અનુભવવા માંડશે, અને પછી જુદા જુદા વિચારોની અંદર અટવાયા કરશે, અને અટવાયા કરશે એટલે દુઃખી થશે, શાંતિ તો એની ખતમ થઈ જશે. આ બધા પરસ્પર વિરોધી ભાવો જે છે, એ બધા પરસ્પર વિરોધી ભાવો શું કરે છે તો કે તમારી શાંતિને હણી નાખે, કારણ કે એની સાથે તમે જોડાયેલા છો, કારણ કે તમે એની સાથેના સંવેગને અનુભવી રહ્યા છો, કારણ કે તમે એની સાથે એવા લિપ્ત છો કે એનીથી તમે અલગ છો એ વાત તમારા મનમાં ઉગી જ નથી, તો અશાંતિ. પણ શીતોષ્ણ સુખ દુઃખેશુ તથા માન અપમાનયોહ, શીત અને ઉષ્ણ, ઠંડુ અને ગરમ, સુખ અને દુઃખ, માન અને અપમાન, આવા પરસ્પર વિરોધી દેખાતા જે ભાવો છે એ બધાની અંદર એની વૃત્તિઓ જે છે એ કેવી છે? શાંત છે. આ બધામાં પ્રશાંતસ્ય, એ પ્રશાંત છે, એ શાંતિ અનુભવે છે. સુખમાં ખુશ થઈ ગયો, દુઃખમાં નાખુશ થઈ ગયો, સુખ સમયમાં છકી નવ જવું, દુઃખમાં ન હિંમત હારવી, આવું બધું કહેવાયું છે. પણ એમાં તો જાતને જોડાયેલી છે, સુખને સુખ સમજે છે કે દુઃખને દુઃખ સમજે છે. સુખ અને દુઃખ ઇન્દ્રિયોની જ મર્યાદા સુધી છે, અસ્થાયી છે, ક્ષણિક છે. આ બધા જ પરસ્પર વિરોધી ભાવો, અત્યારે જે શીત છે એ શક્ય છે કે નીચે દેવતા થાય તો ઉષ્ણ થઈ જાય, અત્યારે જે ઉષ્ણ છે એ શક્ય છે કે થોડી વાર પછી શીત થઈ જાય, આ ક્ષણિક છે. આ જે ક્ષણિક ભાવો છે એ બધાનાથી પર થયેલો માણસ, એને આનાથી ઉદ્વેગ નથી થતો, આનાથી અશાંતિ નથી થતી, એ પ્રશાંત છે, કારણ કે એ જીતાત્મન છે. એણે શું કર્યું છે? જીતાત્મા. હમણાં સુધી જે વાત કરીએ, પોતાની જાતને જેણે જીતી લીધી છે, પોતાની જાતને એટલે પોતાના શરીરના જે ધર્મો છે, જે ઇન્દ્રિયોના ધર્મો છે, જે એની કામગીરી છે, એ બધાથી જે પોતે પર થઈ ગયો છે, એને પોતે વશમાં લઈ લીધા છે. શમ શબ્દ આપણે જોયો હતો, શમ અને સમ, સમ હોય તો શમ હોય, તો એ માણસે પોતાની જાત ઉપર અધિકાર મેળવી લીધો છે. વિજિતાત્મા, આવો જે જીતાત્મન છે, જે શીતોષ્ણ સુખ દુઃખ માન અપમાન આવી પરસ્પર વિરોધી બાબતોમાં સમાન છે, એટલે પ્રશાંત છે, એની શાંતિને ક્યાંય જોખમ આવતું નથી, એની શાંતિ જોખમાતી નથી. આમ છે બરોબર, આમ છે બરોબર, એની શાંતિ ક્યાંય જોખમાય નહીં. ક્યારે? જ્યારે એણે પોતાની જાત ઉપર કાબુ મેળવી લીધો હોય, જ્યારે એણે પોતાની

જાતને પોતાના ભાવોને, પોતાના મનને, પોતાના સંવેગોને, પોતાના આવેગોને વશમાં કરી લીધા હોય એ જીતાત્મા કહેવાય. એના માટે પેલા પરસ્પર વિરોધી ભાવો એની શાંતિને જોખમાવનાર બનતા નથી, એટલા માટે પ્રશાંત છે. જો આવો પ્રશાંત થયેલો વ્યક્તિ હોય તો પરમાત્મા સમાહિતઃ.

સમ્યક પ્રકારે સારી રીતે એની અંદર ઈશ્વર સ્થિર થઈ ગયો છે, પરમાત્મા એની અંદર સ્થિર થઈ ગયો છે, એટલે એણે પરમાત્મા તત્વને શોધવા જવાની જરૂર નથી. હે ભગવાન તું ક્યાં છે, ભગવાન નામનું કોઈ વ્યક્તિત્વ એને શોધવા માણસ નીકળે એની જરૂર જ નથી. આપણે સામાન્ય માણસોને ધર્મ તરફ વાળવા માટે ઈશ્વરનું જે પર્સોનિફિકેશન કર્યું છે, એનું વૈયક્તિકીકરણ કર્યું છે, એ વૈયક્તિકીકરણથી અહીંયા જુદી વાત કહી કે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. એ ઈશ્વર તમારી અંદર કાયમ માટે સ્થિર થઈ ગયો છે, સમાહિત. જો આ પરિસ્થિતિને પ્રાપ્ત કરી હોય તો આ પરિસ્થિતિને પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્નો કરવા પડે એ વાત જુદી છે. એ ભક્તિની વાત છે, એ કર્મની વાત છે, કે એ જ્ઞાનની વાત છે. જે માર્ગે તમે ચાલ્યા એ માર્ગે જઈને આ બધા પરસ્પર વિરોધી વાતોની અંદર સ્થિરતા મેળવી લીધી હોય, સ્વસ્થતા મેળવી લીધી હોય, એટલા માટે આપણે સ્વસ્થ શબ્દ વાપરીએ છીએ. સ્વસ્થ એટલે પોતાની અંદર સ્થિર, એને સ્વસ્થ કહેવાય. જો સ્વસ્થ થઈ ગયો હોય માણસ તો એ કાયમ માટે થઈને પ્રશાંત, કારણ કે એને પોતાની જાતને જીતી લીધી છે. જે કંઈ સંવેગો આવેગો થાય છે, એ સંવેગો આવેગો એટલે જે કંઈ આવનારી વસ્તુ છે, એ આવનારી આગમનશીલ છે એટલે ગમનશીલ પણ છે, જે આગમનશીલ છે તે પ્રતિગમનશીલ છે. તો આ જે આગમનશીલ વાતો છે એનાથી એ સ્વસ્થ છે, એનાથી એને હરખ નથી, એનાથી એને શોક નથી, સ્વસ્થ છે. તો પછી એને પરમાત્માને બીજે શોધવા જવાની જરૂર ક્યાં રહી? એ પોતે જ ઈશ્વરમય બની ગયો છે, એની અંદર પરમાત્મા સમાહિત, એની અંદર પરમાત્મા સ્થિર છે, સમ્યક પ્રકારે સ્થિર છે, એટલે એ જ પરમાત્મા થઈ ગયો છે. અને બીજા પરમાત્માને શોધવાની જરૂર નથી. આત્મા અને પરમાત્મા એ બે વચ્ચેનો ભેદ અહીંયા દૂર થઈ ગયો. આત્મા એટલે વ્યક્તિ, વ્યક્તિ જ પરમાત્મા છે, એની અંદર પરમાત્મા સમાહિત છે. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિયઃ યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ઠાશ્મ કાંચનઃ. મન છે ને એ જ્ઞાન અને વિજ્ઞાનને કારણે તૃપ્ત છે. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા એ પોતે જ્ઞાનથી અને વિજ્ઞાનથી તૃપ્ત છે. જરા સમજવું પડે. આપણે વિજ્ઞાન એમ કહીએ, સાયન્સ એમ, એટલે આપણે સાયન્સ એમ કહીને આજના સમયની અંદર એક વિભાગ પાડી દીધો છે. કોઈને કોલેજમાં દાખલ થવાનું હોય તો એમ કે આર્ટ્સમાં જશો, સાયન્સમાં જશો, વિજ્ઞાનમાં જશો કે વિજ્ઞાનમાં જશો. અને વિજ્ઞાન કહીએ એટલે પછી આપણે વિજ્ઞાનનો અર્થ બદલી નાખ્યો છે. રસાયણ શાસ્ત્ર ને ભૌતિક શાસ્ત્ર ને ગણિત શાસ્ત્ર ને ભૂસ્તર શાસ્ત્ર ને આ બધા શાસ્ત્રોને આપણે વિજ્ઞાન કહીએ છીએ. હકીકતમાં શાસ્ત્ર શબ્દ જ સાચો છે, જે સત્યને શોધવાનો પ્રયત્ન કરે છે તે વિજ્ઞાન છે. વિશિષ્ટમ જ્ઞાનમ વિજ્ઞાનમ એ આપણને સંપૂર્ણતા તરફ, સાચા જ્ઞાન તરફ ખેંચી જવા માટેના રસ્તાઓ બતાવે તે વિજ્ઞાન. તો માણસ તૃપ્ત થાય એ શેનાથી તૃપ્ત થાય? તો કે જ્ઞાન વિજ્ઞાન તૃપ્ત આત્મા, એનો આત્મા એની જાત એ સ્વયં જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત હોય અને એટલા માટે કૂટસ્થ હોય. કૂટસ્થ એટલે પર્વતનું શિખર. એક માણસ માનો કે પર્વતના શિખર ઉપર બેસી ગયો છે કે ઊભો રહી ગયો છે, તો પર્વતની તળેટીમાં ચાલતી જે કંઈ પ્રવૃત્તિઓ છે એની સાથે એને શું નિસ્બત, એને શું લેવા દેવા? કૂટસ્થ ઉપર ઊભેલો માણસ છે, અને માનો કે નીચે નદીમાં સખત પૂર આવ્યું છે તો ઉપર ઊભો ઊભો જુએ છે કે પૂર આવ્યું છે, તેનાથી એને શું? એને કશું નહીં, એ તો ઉપર ઉભો છે. નીચે જુએ છે કે અરે જો પેલો ત્યાં એક વાઘ એક બકરીને ફાડી ખાય છે, જોયું, એને શું? એ તો કૂટસ્થ છે, એ તો શિખર ઉપર બેઠો છે. અને શિખર ઉપર બેઠેલો છે માટે નીચે ચાલતું જે કંઈ છે એની સાથે એની કોઈ

કોઈ સંબંધ નથી, એ બધાથી પર છે, કારણ કે ઉપર છે. આજે પર થઈને ઉપર જવાની વાત જે છે એ કૂટસ્થપણું છે. આજે કૂટસ્થ થયો, કેવી રીતે કૂટસ્થ થયો? તો કે એની પાસે જ્ઞાન આવી ગયું છે, એને સમ્યક જ્ઞાન થયું છે. સમ્યક જ્ઞાનને આપણે વિજ્ઞાન કહી શકીએ. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા આ કહેવું જરૂરી એટલા માટે છે કે જ્ઞાન શબ્દ એ બધા ઘણા બધા પહેલામાં વપરાય છે સંદર્ભોમાં. કે માનો કે હું કંઈક જોઈ રહ્યો છું, તો જે વસ્તુને હું જોઉં છું તો એ વસ્તુ એ છે, એ મારી ઇન્દ્રિયે એ વસ્તુને ગ્રહણ કરી અને બુદ્ધિ સુધી પહોંચાડી, તો બુદ્ધિને થયું કે હા જે જોયું તે ઘડો છે, આને પણ જ્ઞાન કહ્યું છે. પણ આ સમ્યક જ્ઞાન નથી, પ્રમાણ નથી. એના માટે પ્રયત્નો કરીને આપણે આગળ જ્ઞાનની વ્યાખ્યા જોઈ છે, એટલે અત્યારે ફરી એની એની વિગતોમાં આપણે અત્યારે જવું નથી. પણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત થાય પછી એને મેળવવાનું કશું રહેતું નથી, એની એને પ્રતીતિ થાય તો એ કૂટસ્થ થાય. તો એ કૂટ ઉપર શિખર ઉપર ઉભો છે, એને જ્યાં કંઈ થાય છે એ બધું જોયા કરે. એની સાથે એ લેપાતો નથી, એની સાથે જોડાતો નથી, એની અંદર સંડોવાતો નથી. આ ન સંડોવાવું એ કૂટસ્થપણાનું લક્ષણ છે. અને જ્ઞાન હોય તો ન સંડોવાવાનું થાય, સાચું જ્ઞાન. તો જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થ, એ કૂટસ્થ થયો, શિખર ઉપર બેસી ગયો. વિજિતેન્દ્રિય, આ વાત વારંવાર આપણે જોઈ છે, એણે પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે. હવે એ ઇન્દ્રિયોનો દોરવાયો દોરવાય એમ નથી. ઇન્દ્રિયો બાહ્ય અને ઇન્દ્રિયો આભ્યંતર બધી, એને યોગી કહેવાય, એને યુક્તાત્મા કહેવાય. યુક્તિત્યુચ્યતે યોગી, આવો યોગી જે છે એ કેવો થઈ ગયો છે? યુક્ત યોગી થઈ ગયો. એની અંદર યોગના તત્વો આવી ગયા. જ્ઞાન અને જ્ઞાન યોગ અને કર્મયોગની વાત કરતા કરતા બધાને એક કરવાની વાત સુધી અહીંયા પહોંચ્યા છે. તો આ યોગી કેવો થઈ ગયો છે? કે સમલોષ્ઠાશ્વ કાંચન. આપણને કોઈ સોનાનો ટુકડો આપે, સોનાની ઈંટ, તો આપણે ખુશ થઈ કે આ સોનાની ઈંટ, હા સોનું કેટલું બધું મોંઘું, સૌથી મોંઘામાં મોંઘી ધાતુ, દુનિયાના દેશોના વ્યવહારનું માધ્યમ સોનું, લોખંડ, આ ધાતુ ઉપયોગી ધાતુ છે ભાઈ. માટીનું ઢેફું નકામું છે. માટીનું ઢેફું હોય કે લોખંડનો ટુકડો હોય કે સોનાનો ટુકડો હોય, આ બધું સમાન જેને માટે છે. સમલોષ્ઠાશ્મ ક્રાંચન, એને માટી હોય, પથરો હોય કે સોનું હોય, અશ્મ એટલે પથ્થર, માટી હોય ઢેફું કે પથ્થર હોય કે સોનું હોય, બધું એને માટે સરખું છે. એક ગુરુજી હતા, એ પોતાના શિષ્યને લઈને જતા હતા. શિષ્યને ઉપાડવા માટે ઝોલો આપી દીધેલો. આ ઝોળાની અંદર કોકે આપેલા સોનાના સિક્કાઓ હતા, અને સોનાના સિક્કાઓ હતા એટલે પછી ગુરુજીને એમ થાય કે આ શિષ્ય જરા કાળજી નહીં રાખે તો પેલા સોનાના સિક્કાઓ આપણા ખોવાઈ જશે, કોક ચોરી લેશે, કોક રસ્તામાં લૂંટારો મળશે તો આપણને લૂંટી લેશે. હવે પેલાને લૂંટી લેવાનું શું હતું? પોતે સાધુ થઈ ગયો છે, બધો સંસારનો ત્યાગ કર્યો છે, વિષયોનો ત્યાગ કર્યો છે, તો સોનાનું શું? પણ એને સોનું છે માટે ભય છે. એટલે શિષ્યને કે જોજે, હો ચારે બાજુ જોઈને ચાલજે, કંઈ ભય તો નથી ને? કોઈ ભો તો નહીં ને, ભો એટલે ભય, કોઈ ભો તો નથી ને? જોતો હેડજે જરા ચારે બાજુ. એનો કહેવાનો ભાવ અર્થ એ કે કોઈ લૂંટારા બુટારા, કોઈ ચોર ઉચક્કા આવીને લૂંટી ના લે. લૂંટી લે તો શું લૂંટી લે? તો પેલી સુવર્ણ મુદ્રાઓ તે લંપડી છે. સુવર્ણ મુદ્રાઓ નું મૂલ્ય પેલા સાધુના મનમાં છે કે આ સોનાની મુદ્રાઓ છે. થોડી વાર થઈ એટલે ગુરુજીને આગળ જવા દીધા અને બધી સોનાની મુદ્રાઓ કાઢીને પેલા ચેલાએ નાખી દીધી કૂવામાં. ચાલ્યા બંને. વળી પાછું ગુરુજીએ કહ્યું કે ચેલા દેખના, કોઈ ભાવ તો નહીં હે? કઈ ભય ભય નથી ને?

બાજુ જોઈને ચાલજે. એટલે ચેલો સાચવીને કહે કે ગુરુજી બહુ બહુ પીછે ડાલા, ભય તો મેં ફેંકી દીધો. ભય તમારા મનમાં પેલા સોનાની સાથેના તમારા જોડાણને કારણે હતો, કારણ કે સોના સાથે લેપાઈ ગયા હતા. તો તમે સાધુ શેના, તમે સંત શેના, તમારો મોહ સોના સાથે જોડાયેલો છે અને એટલા માટે ભય છે. એ છે તો ભય છે, એ નથી તો કોઈ ભય નથી. નિર્ભય, મારી પાસે શું છે અને મારી પાસે શું નથી, ભય ભયને પાછળ નાખી દેવાનો. સમલોષ્ઠાશ્મ કાંચનઃ, માટીનું ઢેફું હોય તો એ છે ને, સોનાનો ટુકડો હોય તો એ છે. બેની અંદર મારા મનમાં કોઈ ફરક નથી. ફરક ત્યારે થાય કે જ્યારે એમાંથી એકના પ્રત્યે મોહ થાય. ફરક ત્યારે થાય કે જ્યારે એમાંથી એકના તરફ રાગ થાય. ફરક ત્યારે થાય કે જ્યારે એમ સમજીએ કે આનાથી મને ફાયદો છે અને આનાથી મને નુકસાન છે. સમલોષ્ઠાશ્મ કાંચનઃ, પેલો માણસ એ જીતેન્દ્રિય થઈ ગયો છે અને યોગની ગતિ એને સ્પર્શી ગઈ છે, માટે થઈને એ બધી વાતોમાં સમાન થઈ ચૂક્યો છે. સમલોષ્ઠાશ્મ કાંચનઃ ત્યારે થાય જ્યારે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થ વિજિતેન્દ્રિય એને યુક્ત કહેવામાં આવે. એની અંદર પછી બધી સમાનતા આવી ગઈ છે. કેવી સમાનતા આવી ગઈ છે આપણે 9મા શ્લોકમાં જોઈએ. સુરન મિત્રાર્યુદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ સાધુષ્વપિ ચ પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે. સમબુદ્ધિર્વિશિષ્યતે આપણે આગળ પણ જોયું હતું. સુનિચૈવશ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ, પંડિતો સમાન દ્રષ્ટિથી જોનારા હોય છે. એ વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણે ગવી હસ્તીની વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરું હોય કે ચાંડાલ હોય, આ બધાની સાથે સમદ્રષ્ટિથી જોનાર થાય છે. અહીંયા એની એ વાત જરા બીજા શબ્દોમાં કહીએ. શું કહે છે? સુરૂન મિત્ર, આ મારો સ્વજન છે, આ મારો સુહૃદ છે, આ મારો પ્રિયજન છે. પ્રિયજનને સુહૃદ કહેવાય. આ મારો પ્રિયજન છે અને આ જે છે એ મારો શત્રુ છે, મારો દુશ્મન છે, મારો દ્વેષી છે. મારી પ્રગતિમાં એને દુઃખ થાય છે, પણ મારી પ્રગતિમાં એને દુઃખ થાય છે તો મને શું દુઃખ થાય? ભાઈ એને થતું હોય તેની પાયરી, પણ આપણે એમ વિચારીએ કે જો મને કંઈક લાભ થયો ને તો એને દુઃખ થાય છે. એને દુઃખ થાય છે એની તમે ચિંતા કરો તો એ તમારો દ્વેષી. પણ એ જે છે તે છે, હું જે છું તે છું, મિત્ર જે છે તે છે. બધાના માટે સમતા રાખો, બધાના માટે એક સરખો ભાવ પેદા કરો. કેવા બે બહુ પરસ્પર વિરોધી વસ્તુઓ અહીંયા મૂકી છે. આગળથી આ જ વાત ચાલી આવે છે, પરસ્પર વિરોધી લાગતી વસ્તુઓ. સુહૃદ મિત્ર અરી, સુહૃદ હોય, મિત્ર હોય, શત્રુ હોય, ઉદાસીન મધ્યસ્થ, ઉદાસીન મધ્યસ્થ હોય, દ્વેષ્ય બંધુષુ સાધુષુ અપી પાપેશુ. એ બંધુ હોય, સાધુઓ હોય, સજ્જનો હોય કે પાપીઓ હોય, મારો પ્રિયજન કે દુશ્મન કે સારો કે નરસો કે સાધુ કે પાપી, આ પ્રકારના ભાવ મારા ચિત્તની અંદર આવે તો એની અંદર દ્વિધા ભાવ પેદા થાય. બે પણ ભેદભાવ પેદા થઈ જાય. આ બે પણાના ભેદભાવથી મુક્ત રહેવાની વાત છે. આ એવો જો થાય માણસ બધાની અંદર સમભાવ, આ સમત્વ એના ચિત્તની અંદર આવી ગયું હોય તો એ શ્રેષ્ઠ માણસ કહેવાય. સમબુદ્ધિર વિશિષ્યતે, આજે સમાન બુદ્ધિ જેની અંદર પેદા થઈ છે એ વિશિષ્યતે, એ વિશેષ છે. એટલે થવાનું તો સમબુદ્ધિ થવાનું. બુદ્ધિને સઘળી પરિસ્થિતિઓમાં, સઘળા જનોમાં, પૃથ્વીમાં ઉત્પન્ન થયેલ આ બ્રહ્મસ્તંભ પર્યંત જે કંઈ આપણને જોવા મળે છે એ બધું ઈશાવાસ્ય મિદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત ઈશાવાસ્ય ઉપનિષદ એવું કહે છે. એ બધું ઈશ્વર વડે વ્યાપ્ત છે, બધું સરખું છે. આગળ કહ્યું એમ સમલોષ્ઠાશ્મ કાંચન, એના આગળ પહેલા કહ્યું તું એમ વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ હોય કે ગાય હોય કે હાથી હોય કે કૂતરું હોય કે ચાંડાલ હોય, આ
આ બધાની વચ્ચે

0: જોવાની પરિસ્થિતિ પોતાની પેદા થવી, એની સાથે જે વ્યવહાર કરવો જોઈએ તે વ્યવહાર આવી જાય પોતાની અંદર, બસ પછી કંઈ કરવાનું રહેતું. આજે સમબુદ્ધિ વ્યક્તિ છે તે સમબુદ્ધિ વ્યક્તિ માટે એમણે શબ્દ વાપર્યો વિશિષ્યતે, એ શ્રેષ્ઠ છે, મધ્યસ્થ થઈ ગયો છે. એને આના માટે દ્વેષ નથી, આના માટે રાગ નથી, આના માટે લાગણી નથી, આના માટે દુશ્મનાવટ નથી. આ મધ્યસ્થ ભાવ, ઉદાસીન ભાવ એ પેદા થાય અને પોતે સાવ તટસ્થ થઈને ઊભો રહે. બિલકુલ આપણે આગળ ઉપર દાખલા આપ્યા છે, એની અંદર વારંવાર આપ્યો છે જલ કમલવતનો. પોતાની સાથે સમભાવ, સમત્વ ભાવ, આ સમત્વ જે છે જેની અંદર આવી ગયું એ સમત્વ ભાવને ભજનારો માણસ છે, એ વિશિષ્યતે, એ શ્રેષ્ઠ છે. યોગી યુંજીત સતતમ આત્માનમ રહસી સ્થિતઃ એકાકી યત ચિત્તાત્મા નિરાશીર અપરિગ્રહઃ. સામાન્ય રીતે જે આપણે સાધક બનીને સાધના કરવાની છે તો એમાં એક ધ્યાન યોગનો માર્ગ છે, યોગનો માર્ગ છે. એના ઉપર કેવી રીતે ચાલવું, કેવી રીતે જવું, આ બધું જે આગળ પ્રાપ્ત કરવાનું થયું કહ્યું એ બધું કેવી રીતે થશે, તો કે ચાલો આપણે રસ્તે ચાલીએ. એક પછી એક પછી એક પગથિયાં હવે બતાવશે. એ કહે છે કે યોગી યુંજીત સતત આત્માનંદ, પોતાની જાતને સૌથી પહેલાં તો જીતી લેવાની, ઇન્દ્રિયોને જીતી લેવાની, મનને જીતી લેવાનું, શરીરને વશ કરી લેવાનું, એક થઈ ગયું, યત ચિત્તાત્મા બનવાનું. આ થાય એટલે નિરાશી, એટલે નિરાશી, કોઈ પણ પ્રકારની આશાઓ, ખેવનાઓ, કામનાઓ એનાથી મુક્ત થઈ જાય. નિરાશી, ખેવના વિનાનો, કામના વિનાનો, ઈચ્છા વિનાનો, આશા વિનાનો, નિરાશી. અને આ બે થયું એટલે પ્રાકૃતિક રીતે જ આવે અપરિગ્રહ. અપરિગ્રહી એટલે કશું સંગરવાનું નહીં, મારી પાસે સંગ્રહી રાખવું આવતીકાલ કામ લાગશે. આવતીકાલ કામ રાખવા વાળી વાત જ ભૂલી જવાની. અપરિગ્રહ, કોઈ પણ પ્રકારનો સંગ્રહ છોડી દઈને અપરિગ્રહ, અપરિગ્રહી બનીને જો માણસ ચાલે તો એકાકી, એકલો, રહસી, એકાંતમાં સ્થિર થાય. બધાની વાત છે, અહીંયા કંઈ નથી સ્પષ્ટ શબ્દોમાં, પણ આ જ સમજવાની છે કે બધાની વચ્ચે એકાંતમાં હોય, બધાની વચ્ચે હોય ને એકાકી હોય. આવો અનુભવ કદાચ બધાને થયો હશે, થાય છે ઘણી વખત, ભીડની વચ્ચે એકલો માણસ ચાલતો હોય અને બધાની વચ્ચે રહેવા છતાં એકાંતમાં હોય એવી અનુભૂતિ કરતો હોય. એકાકી રહસ્ય સ્થિત, એ પ્રકારે એકાકી થઈને એકાંતમાં જઈને ઉપર કયા એ બધા ગુણોને પ્રાપ્ત કરીને પરમાત્માની સાથે પોતાની જાતને જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ, એવું આપણને આ છઠ્ઠા અધ્યાયના દસમા શ્લોકમાં કહ્યું. આગળના શ્લોકમાં એના માટેની થોડીક ભૌતિક આપણને ક્રિયાઓ, કર્મ વગેરે કહેવાના છે, એ આપણે હવે પછી જોઈશું. આપણે હવે છઠ્ઠા અધ્યાયના દસમા શ્લોક સુધી પહોંચ્યા છીએ, અગિયારમાંથી હવે પછીના ક્રમમાં આપણે આગળ જોઈશું.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

નમસ્તે શ્રોતા મિત્રો, મારો આ વાર્તાલાપ આપણે ખરેખર સાચા ધોરણધારો કયા છે નવીનભાઈ કચ્છીએ કહેલી વાત કહી. હવે એ જ વાત થોડીક સરખામણીના સંદર્ભમાં કલશપૂર્તિમાં પણ આવેલી છે. એ વાત થોડી ટૂંકી છે પણ એ પણ તમને કરવી છે. પણ અત્યારે હું એ અનુસંધાન પહેલાં, હવે આ એવી ટોક છે કે મારે એવા પ્રકારની ટોક કે બીજી છે એમાં બાકીના સમયમાં કરવી જોઈએ. એટલે શરૂઆત હું કરું છું, એટલે મારો આજની ટોકમાં શરૂઆત હું કરું છું ગીરા પિનાકીન ભટ્ટ, જે ગૃહિણી છે પણ એમણે અનેક પુસ્તકો લખ્યા છે, અનેક પુસ્તકો લખ્યા છે. એમાંનું એક પુસ્તક વિશ્વના પ્રેરણાદાયી પ્રસંગો. જ્યારે હું કોઈ સારું પુસ્તક વાંચું છું ત્યારે મને પહેલું થાય કે મારું વોઇસ ઓફ સાયન્સ મેગેઝિન ચલાવું છું, એમાં કંઈક આમાંથી લઉં અને એફએમમાંથી જ લઉં. મેં બેનને ફોન કર્યો અને મારી થોડી ઓળખાણ આપી તો એમણે તરત જ સ્વીકૃતિ આપી. બહેનનો ખૂબ ખૂબ આભાર, તેઓને હું મારી ટોકા મોકલવાનો છું. એટલે એ આ વાત મારી આભાર દર્શનની એમના સુધી પહોંચશે. એટલે આ ટોકમાં હું શરૂઆત એમની વિશ્વના પ્રેરણાદાયી પ્રસંગોમાંથી એક પ્રસંગ કહું છું, પછી આપણે ધોરણધર કોણ એના અનુસંધાનમાં વાત કરી અને પછી સમય હશે તે આ પુસ્તકની બીજી વાત કરીશ. એમની આટલી બધી પુસ્તકો અને એમણે પોતાની વાત કરી, એક વિશિષ્ટ જે એમની છે. તો પછી મેં પૂછ્યું કે તમે શું કરો છો, ત્યારે એમણે કીધું હું ગૃહિણી છું.

નમસ્તે શ્રોતા મિત્રો, મેં વાત અગાઉ શરૂ કરી દીધી છે. તો ગીરાબેન પિનાકીન ભટ્ટના વિશ્વના પ્રેરણાદાયી પ્રસંગોમાંથી એક પ્રસંગ હાલ લઉં છું. જે પ્રકારની વાત છે એ રીતે જ આ ચોપડીમાંથી મને પ્રસંગ મળ્યો છે. સિંહ ગર્જના કરતા સુભાષચંદ્ર બોઝ, બાળપણથી નેતાગીરીના ગુણો, આક્રમક સ્વભાવ, ખોટું લાગે ત્યાં બળવું કરે, દેશ સેવાને લગતી ભારોભાર, દેશ સેવાની લગની ભારોભાર, એવા નેતાજી સુભાષચંદ્ર બોઝનું નામ સાંભળતા જ જુસ્સાદાર વ્યક્તિત્વ આંખ આગળ આવી જાય, મનોમન પ્રણામ થઈ જાય અને આદરભાવ વ્યક્ત થઈ જાય. રાષ્ટ્રપ્રેમના બી બાળપણથી કિશોરાવસ્થામાં સૌની વાતો સાંભળે, અવલોકન કરે, સાચા ખોટાનો ભેદ પારખે અને અન્યાય લાગે ત્યાં આક્રોશ બતાવે, લેશ માત્ર પણ અન્યાય સાંખી ન લે, વળી ભણવામાં પણ તેજસ્વી, સૌને માન આપે અને મેળવે, પરંતુ અન્યાય તો સહેજ પણ ન સાંખે. શાળાના શિક્ષણ પછી આગળ ભણવા તત્પર હતા, વળી ભણવા ખાતર ભણવું એમ નહીં, પૂરી લગન સાથે ભણવું, એટલે તો કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં ભણ્યા. બાળ મિત્રો, આજથી 100 વર્ષ પહેલાની આ વાત છે, ત્યારે કોલેજમાં ભણવું એ બહુ મોટી વાત હતી. આ ખાસ કરીને બાળકોને પ્રેરણા મળે એ પ્રકારનું એમનું લખન છે, એટલે આ ઉલ્લેખ કર્યો છે. આખી કોલેજમાં તેજસ્વી વિદ્યાર્થી તરીકે સૌ ઓળખે. અરે, દરેક કાર્યમાં પણ એટલા જ ઉત્સુક, અંગ્રેજોના સમયની આ વાત છે, ત્યારે સ્વાભાવિક રીતે પ્રોફેસરો અંગ્રેજ જ હોવાના. અંગ્રેજો આપણા દેશવાસીઓને કમર સમજતા અને વાતે વાતે હડધૂત કરતા, એ વાતથી સુભાષચંદ્ર વાકેફ હતા અને યોગ્ય તકની રાહ જોતા. પોતાના કાને સીધી સીધી વાત ન પડે ત્યાં સુધી બળવો કેમ કરીને કરવો? વાત પણ વાજબી હતી. આક્રોશને યોગ્ય રીતે ઠાલવવા યોગ્ય તક આવી પડી. એક અંગ્રેજ પ્રિન્સિપાલ વર્ગમાં આવ્યા, ચાલુ અભ્યાસે ચર્ચા ચાલી, તેઓ હિન્દુસ્તાનીઓ વિશે કંઈક અપમાનજનક શબ્દ બોલ્યા. બસ મારા દેશવાસીઓનું આવો અપમાન, ક્રોધથી લાલચોળ બની ગયા. બીજા વિદ્યાર્થીઓને પણ આ સાંભળવું યોગ્ય ન લાગ્યું, પરંતુ પ્રિન્સિપાલ સામે દલીલ કરાય કેવી રીતે, એટલે સમસમી શું બેસી રહ્યા. પરંતુ શાંતિથી સાંભળી રહે તો સુભાષના અપમાન, અને એ પણ મારા દેશવાસીઓનું, જેનું ખાવ છો એનું જ ખોદો છો, અરે દુનિયા આખીમાં મારો મલક જ બજાનો છે, એવા ગૌરવ સાથે ભારત તો એ વીર સા એ વીર સાવજ ઊભો થયો. સિંહની જેમ ગર્જના કરવાનું જ બાકી રાખ્યું, પરંતુ એમના અવાજમાં ભારો ભાર આક્રોશ હતો, આવેશ હતો. મક્કમ મનોબળથી સુભાષ બોલ્યા, મારા દેશવાસીઓની પ્રશંસા નથી સાંભળવી, પરંતુ તેમના માટે પ્રયોજાતા અપમાનજનક શબ્દો પણ હું સાંકળી દઈ લઉં. તમે પ્રિન્સિપાલ છો એ હું જાણું છું, તો હું પણ આ દેશવાસી છું એ પણ તમે જાણી લો. અમે કાયદ નથી કે તમારા અપમાનજનક શબ્દો સામે બેસી રહીએ. તમારે માફી માંગવી જ નહીં, મારી નહીં, મારા સમગ્ર દેશવાસીઓની. તમને તમારા દેશ પ્રત્યે આદર છે, તો મને મારા દેશ પ્રત્યે, જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે એવું આ ભૂમિમાં પુરાણોથી ગવાયું છે અને એવું ભણ્યો છું. વાત વાતમાં વિવાદ વધુ થયો, પ્રિન્સિપાલ લાલચોળ બન્યા. એક છોકરાની આવી હિંમત, મારી સામે બોલે? અરે, મારી સામે માથું ઉછકવાની કોઈ તાકાત નથી, અને આ શું સમજે છે એની જાતને? એટલે બંને પક્ષે ગુસ્સો બેકાબુ બન્યો. વાત અટકી નહીં, વધતી જ ગઈ અને મારામારી સુધી પહોંચી. બાળ મિત્રો, સાચી વાતને પકડી રાખવી, પછી ભલે તે પ્રિન્સિપાલ હોય, કોઈનું અપમાન કરવાનો હક તમને કોણે આપ્યો? બસ અંજામ શું હશે તે તમે વિચારી લીધું હશે. કોલેજમાંથી તમને બરતરફ કરાયા, ભણવાનું બાજુ પર રહ્યું, પરંતુ હસ્તે મુગે સ્વીકારી એ દેશ સેવા ભણી પડ્યા. દેશ સેવાના આ બીજમાંથી આગળ જતા વટવૃક્ષ ન બને તો જ ન ભાઈ. આવા હતા નેતાજી સુભાષચંદ્ર બોઝ, દેશ સેવામાં સર્વસ્વ ત્યાગ કરનારા આવા હતા નેતાઓ. આજે શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ દેશની, દેશવાસીઓની, શિક્ષકોની સૌની હાંસી ઉડાડે છે, અને આપણે પણ એ હા હા હિ હિમાં સામેલ થઈએ છીએ, જાણે અજાણે. પરંતુ એવા અન્યાય સામે પણ માથું ઝુકાવો નહીં, સામનો કરો, જુલ્મ કરવો અને જુલ્મ સહન કરવો એ પણ કેટલો જ ગુનો છે. સત્ય વાત આવે ત્યારે સામનો કરવા હંમેશા તત્પર રહો. આજે આપણા દેશને આવા માણસોની જરૂર છે. ચાલો સુભાષચંદ્રને ગુરુ બનાવી અન્યાય સામે લડીએ. અને એની સાથે નીચે અમે નાનકડી નોંધ, એક નાનકડી નોંધ મૂકી છે બારેન્દ્ર ઘોષની, એ વાત પણ અત્યારે કરી લઉં. જે ક્રાંતિવીરે પોતાના જીવનના 79 વર્ષમાંથી 60 વર્ષ દેશની મુક્તિ માટે અર્પણ કર્યા, એ ક્રાંતિવીર બીજો કોઈ નહીં પણ બારેન્દ્ર ઘોષ. તેમનો જન્મ 5 જાન્યુઆરી 1880 રોજ ઇંગ્લેન્ડમાં થયો હતો. ત્યાર પછી તેઓ ભારતમાં આવ્યા હતા. ગુજરાતના ચાંદોદ પાસેના આફરિયા બાબાના આશ્રમમાં સ્વામી વિશ્વેશ્વરાનંદજી નામના મહાન ક્રાંતિકારી પાસેથી તેમણે દીક્ષા લીધી હતી.

જેવા સર્જન પોતાની આત્મકથા અને રિપોર્ટ 13 વંશ કાવ્ય સંગ્રહનું સર્જન કર્યું. આ મહાન ક્રાંતિકારીએ તારીખ 18 એપ્રિલ 1959 રોજ દેશને આ ખરી સલામ કર્યા હતા. તો ધુરંધર નો પાર્ટ 2 આપતા પહેલા મેં તમને કીધેલું કે મારે એવી જ દાસ દેશદાસની વાત કરવી પડે, એટલે મેં ગીરા પિનાકિન ભટ્ટ એમનો ફરી આભાર માનું છું. એમાંથી વિશ્વના પ્રેરણાદાયક પ્રસંગોમાંથી સુભાષચંદ્ર બોઝની વાત કરી. હવે હું બાકીની તો જે છે એનું હેડિંગ સબ હેડિંગ બોલી અને સમય રહેશે તો ગીરાબેન ભટ્ટના પુસ્તકમાંથી બીજી પણ વાત હું તમને કરીશ. રામેશ્વર કાઉ અને અજીત દોવાલ ભારતના બે સૌથી સફળ જાસૂસ. ધુરંધર ફિલ્મને કારણે અજીત દોવાલના પરાક્રમો ચર્ચાસ્પદ બન્યા છે. હાલમાં હંમેશા જેટલું જાણીએ એટલું ઓછું છે. ઘણા બધા લેખો ત્યાર પછી આવ્યા છે ધુરંધર ફિલ્મ પછી, પણ મેં આમાંથી બે સિલેક્ટ કર્યા છે અને તમારા સુધી પહોંચાડું છું. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખોમેનીને ખતમ કરવા માટે ઇઝરાયેલે જાસૂસીની જાળ બિછાવી હતી, વર્ષો સુધી કામગીરી કરી હતી. ખોમેનીના અંગત વર્તુળમાં રહેતા સૌ કોઈની વિગતો એકઠી કરી હતી, સીસીટીવી કેમેરા પણ હેક કર્યા હતા. એ કથા લાંબી છે, પણ સ્વાભાવિક રીતે એ બધી કામગીરી ઈરાનથી 1500 કિલોમીટર દૂર ઇઝરાયેલમાં બેઠા બેઠા થઈ ન શકે. એ માટે ઈરાનમાં ઇઝરાયેલના જાસૂસો ઉતારવા પડે. ઇઝરાયેલ જગવિખ્યાત જાસૂસી સંસ્થા મોસાદ એ ઉતાર્યા પણ હતા. એવી જ જાસૂસી કથાઓ ભારતની પણ છે. ભારતના જાસૂસો પણ અનેક મોરચે કામ કરે છે, પરંતુ બે નામ સૌથી વધારે ચર્ચામાં રહે છે. એક રામેશ્વર કાઉ અને બીજા અત્યારના અજીત દોવાલ. ધુરંધર ફિલ્મમાં દોવાલ જેવું પાત્ર રજૂ કરાયું છે, પણ ફિલ્મમાં બધું સ્પષ્ટ ન કહેવાનું હોય એટલે અજીત દોવાલને મળતું અજીત સાન્યાલ નામ રખાયું છે. એ પહેલા પૂરી, અદ્રશ્ય, સાલાર વગેરે ફિલ્મ સિરીઝમાં દોવાલ જેવા પાત્રો જોવા મળ્યા હતા. મિશન મજનુ, રોમિયો અકબર વોલ્ટર, ધ ફિલાન્સર જેવી ફિલ્મોમાં કાઓ જેવા લાગતા પાત્રોની રજૂઆત જોવા મળે છે. હવે તો કરણ જોહર કાઓની બાયોપિક પણ બનાવશે, એ બને ત્યારે ખરી. પણ ભારતના આ બંને ધુરંધર જાસૂસોની સરખામણી કરીએ તો શું મળે? રામેશ્વરનાથ કાઓ, બરાબર સાંભળજો, જન્મ 10 મે 1918, વતન વારાણસી, મૂળ કાશ્મીરી પંડિત, મૃત્યુ 20 જાન્યુઆરી 2002. મુખ્ય ઓળખ ભારતની જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રોની સ્થાપના કરી અને 1968 થી 1977 સુધી તેના સંચાલક રહ્યા. કાઉની છાપ મુખ્યત્વે જેન્ટલમેન અધિકારીઓને છાજી એવી સોફ્ટ રહી છે, પણ એનું મગજ સતત દોડતું રહેતું હતું. રામેશ્વરનાથ કાઉ આમ તો આર્યન કાઉ તરીકે સર્વત્ર જાણીતા છે. તેની બે ચારને વાત કરતાં ખાસ તસવીરો મળતી નથી, જે મળે છે એ પણ નિવૃત્તિ પછીની જ છે. નિવૃત્તિ પછી કાઉએ કોઈ સત્તા કે સન્માનનો મોહ રાખ્યો ન હતો. સરકારે સન્માન આપવાની વાત કરી ત્યારે પણ ના પાડી દીધી હતી. ભારતની આઝાદી વખતે જ અપલખણા પાડોશીઓ મળી ગયા હતા, એટલે જાસૂસી નેટવર્ક સક્ષમ હોય એ જરૂરી હતું. કાઉને એ કામ નહેરુએ સોંપ્યું અને પછી ઇન્દિરા યુગમાં પૂરું જોશમાં ચાલ્યું. 2008ના મુંબઈ હુમલા વખતે દેશને પહેલીવાર નેશનલ સિક્યુરિટી ગાર્ડ NSGનો પરિચય થયો હતો. એ NSGની સ્થાપના કાઉએ કરી હતી. એ રીતે એવિએશન રિસર્ચ સેન્ટર અર્થાત ઉડતા વિમાનોમાંથી ફોટા પાડીને જાસૂસી કરદાર કેન્દ્રની શરૂઆત તેમણે કરાવી હતી. કાઉની સૌથી મોટી અને યાદગાર કામગીરી એટલે 1971નું યુદ્ધ. ઇન્દિરા ગાંધીની રાજકીય ઈચ્છા શક્તિ હતી. જનરલ શ્યામ માણેકશાનું સૈન્ય તૈયાર હતું, પણ બાંગ્લાદેશ ત્યારનું પૂર્વ પાકિસ્તાન અને પાકિસ્તાનની આંતરિક સ્થિતિની જાણકારીનું શું એ કામગીરી કાઉને ટીમે ઉપાડી લીધી. એટલું જ નહીં, બાંગ્લાદેશમાં રહીને આઝાદી માટે લડનારી મુક્તિ વાહિની સેનાને પણ તાલીમ આપી. બાંગ્લાદેશ યુદ્ધ 14 દિવસમાં જીતી શકાયું તેનું એક મોટું કારણ જાસૂસી નેટવર્ક હતું. સિક્કિમની પ્રજા ભારતમાં પડી લોકશાહી ઈચ્છી હતી, પણ સિક્કિમનો રાજવંશ આડું ફાટ્યો હતો. માટે સિક્કિમમાં લોકમત લેવાય અને એ ભારતની તરફેણમાં આવે એ સમગ્ર કામગીરી કાઉએ પાર પાડી હતી. બીજા યુદ્ધ પછી જગતના દેશોમાં જાસૂસીનું મહત્વ વધ્યું હતું. આઝાદ ભારત પણ તેની જરૂર હતી. કાઉએ ફ્રાન્સ અને ઇઝરાયેલની જાસૂસી સંસ્થાઓ સાથે સુમેલ કરી ભારતના જાસૂસી નેટવર્કનું વ્યાપક બનાવ્યું હતું. તો આ વાત કાઉની થઈ. તો આવો અજીત દોવાલ.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: દેખિયે, મેને ક્ષમા યાચના કરતે હુએ કહા, મેં તો કબ સે કહે રહા હું કે મેં ગધા હું, મગર આપ મેરી બાત સુનતે હી નહીં. ચેરમેન ને આગ બુઝાતે હુએ ક્રોધાવેશ મેં કહા, મેને આપકો લાલા સંતરામ સમજા થા, કૃષ્ણનગર કા ઉમેદવાર. મેને પૂછા, ક્યા મેં આપકો લાલા સંતરામ દિખાઈ દેતા હું? વો બોલે, કુછ લોગ બહાર સે ગધે દિખાઈ દેતે હૈ, કુછ લોગ ભીતર સે ગધે હોતે હૈ. મેને સમજા, સંભવ હૈ અભીતર બહાર દોનો ઓર સે ગધે હી હો, તો મુજે અપની ચેરમેનશિપ કે લિયે બહોત જલ્દી વોટ મિલ જાયેગા. લેકિન ઓહ, તુમને મેરા કિતના સમય નષ્ટ કિયા હૈ. મેને કહા, આપને મેરી બાત તો સુની નહીં, મેં તો યહાં રામુ ધોબી કે ગરીબ બીવી બચ્ચો. चेयरमैन ने घंटी बजाते हुए कहा, इस समय तुम मुझसे कोई बात न करो, चाहे दिल्ली के सारे धोबी मर जाए. देखते रही हूँ कैसी आग लगी है. आग सचमुच भड़क रही थी. चेयरमैन ने घंटी बजाई, जल्दी से फायर ब्रिगेड वालों को टेलीफोन करवाया. मैंने भी कमरे से बाहर निकलकर बरामदे में खड़े होकर हाँक लगाई. थोड़े समय के बाद ही टंडन की आवाज़ों के साथ फायर ब्रिगेड के दो इंजन आ पहुँचे. उन लोगों ने सबसे पहले तो मुझे वहाँ से लात मार कर निकाला, फिर आग बुझाने लगे. मैंने सोचा, यहाँ रहूँगा तो संभव है आग लगाने के अपराध में गिरफ्तार कर लिया जाऊँगा. तुरंत वहाँ से सरपट भागा और सीढ़ियों के नीचे आकर ही दम लिया, क्योंकि अब लिफ्ट काम नहीं कर रही थी. नीचे आकर इंक्वायरी में एक बूढ़े परंतु अत्यंत हितैषी क्लर्क ने जान पहचान हुई. उसे रामू की पूरी कथा सुनाई. बूढ़े क्लर्क की आँखों में आंसू आ गए. उसने अत्याचारी समाज, क्रूर जीवन व्यवस्था और पूंजीवाद को लाखों गालियां सुनाने के बाद धीमे से मेरे कान में कहा, अगर तुम 2 रुपये मुझे दो तो मैं तुम्हारा प्रार्थना पत्र लिखकर पुनर्वास विभाग के दफ्तर में सहायता के लिए भिजवाए देता हूँ. मैंने कहा, मैं तो धोबी का गधा हूँ, न घर का न घाट का, मेरे पास 2 रुपये कहाँ. और फिर तुम जानते हो 2 रुपये में तो 2 मन घास आती है, 6 शेर बाजरा, 3 शेर चावल, लेकिन दमे का 1 ही इंजेक्शन आता है. क्लर्क ने बड़ी उदासीनता से खांसते हुए कहा, और मुझे दमे का रोग है, हर रोज 1 इंजेक्शन लेना पड़ता है. बूढ़ा क्लर्क

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ વિકસિત ભારત માટે.

0: એનિમેશન આવી ગયું છે, ફટાફટ એનિમેશન બનાવે. આ પેલું કાર્ટૂન કહીએ ને આપણે, એ નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત એઆઈ લિટરસીને મુખ્ય અભ્યાસક્રમનો ભાગ બનાવવાનું ભગીરથ કામ શરૂ થઈ ગયું છે, લાગુ પણ થવા લાગ્યું છે. પરંતુ એટલી જ ઉતાવળ અને તીવ્રતા સાથે બાકી બધી જ ઇન્ટેલિજન્સ બરબાદ થઈ રહી છે. કઈ કઈ? એમ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. બાળક પાયથોનમાં એક્સપર્ટ છે, પણ ઘરે આવેલા મહેમાનને પીવાના પાણીનો પ્યાલો પૂછવાનું, શિષ્ટાચાર કરવાનું ઇન્ટેલિજન્સ છે. સોશિયલ ઇન્ટેલિજન્સ. છોકરી લોજિકલ રીઝનિંગમાં ખાટું છે, પણ ઉંમર અને પદમાં મોટાને સંબોધન આપ અથવા તમેથી થાય એ ઇન્ટેલિજન્સ છે. પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ. ફટાફટ એનિમેશન બનાવનારા છોકરાને ઘરમાં પડે અને વાગે તો રસોડામાંથી એ શું લગાવાય જેનાથી તરત ફાયદો થાય એ ઇન્ટેલિજન્સ છે. આવું તો ઘણું બધું છે, પણ માનવ સહજ સ્વભાવ છે કે આપણને જેનું આકર્ષણ હોય એના વિશે વધારે ખબર હોય અને જે જરૂરી હોય એની ઓછી. મારો એક બહુ સરળ પ્રશ્ન છે કે એક સમાજ તરીકે જો આપણા માટે એઆઈનું ભણતર એક કમ્પલ્શન છે, તો ગણતરની સમજણ એ ઓપ્શનલ કેમ?
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર. પુત્રના લક્ષણ પાણામાં, વહુના લક્ષણ બાણામાં. તમારે ને મારે ભેગા મળીને એક નવી કહેવત પોપ્યુલર કરવાની છે, પુસ્તકના લક્ષણ મુખપૃષ્ઠમાં. હા હા, આઈ નો, નેવર જજ અ બુક બાય ઇટ્સ કવર. પણ આ કહેવત આપનાર અંગ્રેજ સમાજે પોતે તો એ કદી ફોલો કરી નથી. બતાવું? જો, વિશ્વની સૌથી વધારે વેચાયેલી નોવેલ્સમાંની એક હેરી પોટર સિરીઝની બુકના આ કવર આટલા સુંદર બનાવવાની શું જરૂર હતી? જો બુકને કવરથી જજ ન કરવાની હોય તો ખાલી હેરી પોટર રિટન બાય જેકે રોલિંગ એટલું લખી નાખ્યું હોત તો ચાલત ને? કદી વિચાર્યું છે કેમ અમુક બુકના કવર્સ આમ ચોક્કસ એટ્રેક્ટિવ કલર્સ, ફોન્ટ્સ અને કેરેક્ટર્સથી બનેલા હોય છે? હું તમને અહીંયા જ પૂછું કે તમારી પાસે વિકલ્પ છે આ બંનેમાંથી કોઈ એક ચોપડી વાંચવાનો. તમે કઈ પસંદ કરશો? મોસ્ટલી તમે આ જ પસંદ કરશો.

0: પણ આ પસંદગી તમારી છે. જી ના, એની પાછળ તર્ક હોય છે, મનોવિજ્ઞાન હોય છે, મહેનત હોય છે. 50-100 હજાર પાનાની બુકનું માત્ર એક પેજનું એવું આર્ટવર્ક બનાવવું કે એ હજારો ચોપડીઓની વચ્ચે અલગ તરી આવે, આકર્ષક લાગે, એના માટે એના રંગ, ચિત્ર, અક્ષર બધા પર કામ કરનારા લોકો હોય છે. હજુ તમે અમુક જૂની ચોપડીઓ જોશો ને તો એમાં જે ફ્રન્ટ આર્ટવર્ક જેણે બનાવ્યું હોય એની સિગ્નેચર નીચે ક્યાંક ને ક્યાંક હોય છે, જેમ કે આની અંદર છે. પણ તમામ સારી વસ્તુઓની જેમ આમાં પણ એઆઈ ઘૂસી ચૂક્યું છે, અને એટલા માટે તમે હવે નોંધજો કે બુક સ્ટોરમાં તમને ઓલમોસ્ટ દરેક બુકના ફ્રન્ટ સરખા જેવા લાગશે. પહેલાં જે દરેક બુકની અલગ ફીલ આવતી હતી એ ઓછી થવા લાગી છે. ઓબ્વિયસલી કોઈ પણ બુકની લાયકાત એના કવરથી નક્કી ન થવી જોઈએ, પણ જો કવર પર કામ થયેલું દેખાતું હોય તો એ નોંધવું પણ જોઈએ અને બિરદાવવું પણ જોઈએ. તમારું છે કોઈ આવું ફેવરેટ બુક ફ્રન્ટ?
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

ઉત્તર પ્રદેશ મૂળના એક ફિલ્મ મેકરને એક ગુજરાતી સંગીતકારે જ્યારે એવા ગીતની રચના સમજાવી હશે જેમાં પંજાબી હરિયાણવી ફોક ટચ હોય, થોડું સિતાર હોય, થોડું બેઝ ગિટાર હોય અને ભરેલું ભરેલું કોરસ હોય, ત્યારે કેવી મજા આવી હશે. સોંગ્સનું ટાઈમ કેપ્સ્યુલ કલેક્શન પાર્ટ 9. વાત છે વર્ષ 2008ની આસપાસની. ફેસબુક ઓર્કુટવાળી જનરેશન હતી, એમટીવી કલ્ચર વધી રહ્યું હતું, ગ્લોબલ મ્યુઝિક પ્રત્યેની અવેરનેસ વધી રહી હતી. એવામાં એક ફિલ્મ આવી દેવ ડી. અનુરાગ કશ્યપ કશુંક નવું શોધી રહ્યા હતા અને એમને મળ્યા અમિત ત્રિવેદીજી. એક સમયે હિન્દી ગુજરાતી નાટકોના સંગીત આપનારા, મોટી મોટી બ્રાન્ડ્સની જિંગલ્સ બનાવનારા, ટીવી શોઝ માટે બેકગ્રાઉન્ડ સ્કોર અને લાઈવ ઓર્કેસ્ટ્રેશન કરી ચૂકેલા અમિત ભારતીય સિનેમાના સંગીતની ધારા બદલવા માટે તૈયાર હતા. દેવડી ખાલી આલ્બમ નહોતું, આપણી સંગીતની દુનિયાની ક્રાંતિ હતી. આમ જોવા જઈએ તો આખું આલ્બમ યુનિક છે, પણ મારો પ્રિય ટ્રેક છે શૈલેન્દ્ર સિંહ સોઢી ઉર્ફે શૈલી દ્વારા લિખિત, અમિત ત્રિવેદી દ્વારા નિર્મિત અને તોચી રૈના દ્વારા ગાવામાં આવેલો ઓ પરદેશી. લાગે મીઠા મીઠા ચઢ્યા બુખાર, ઇશક મુશક ન છુપે બાવડે યાર, દિલ કી તખ્તી પે નામ લિખા તેરા ગહરા, કાતિલ લાખો પે ઝુલ્ફ કા સજે હૈ પહેરા, હુઆ પરદેસી હુઆ પરદેસી, મીઠા સા ચઢા.

0: ખાલી 2 કે 3 ડેટમાં તમે કેવી રીતે નક્કી કરી શકો કે આ વ્યક્તિ મેરેજને લાયક છે કે નહીં? ડેટ પર તો કોઈ પણ કંઈ પણ બોલે, અવગણના ન કરી શકાય એવો આ ડર. ખાસ કરીને અરેન્જ્ડ મેરેજની પ્રોસેસમાંથી પસાર થનારા છોકરા છોકરીઓ વધારે ફેસ કરતા હોય છે. ડેટિંગનો એક પ્રકાર છે, એક ચોક્કસ ટાઈપ છે, જે તમારું આ જજમેન્ટ સાવ ઇઝી કરી નાખશે. એને કુકિંગ ડેટ કહે છે. તમે બધા કંઈ પણ એવું કહો એ પહેલાં જણાવી દઉં કે આ મેં ઉપજાવી કાઢેલો કન્સેપ્ટ નથી, ઓલરેડી બહુ પોપ્યુલર છે. અને માત્ર મેરિડ અથવા કમિટેડ કપલ્સ જ આ રીતે ડેટ કરી શકે એવું જરૂરી નથી. ઇટ્સ અ ડેટ, એકબીજાને જાણવા માટેની તમારી મુલાકાત છે. તમે કોઈ પણ કુકિંગ ક્લાસમાં તમારું સેશન બુક કરી શકો છો. ઇટ્સ ઓલ અબાઉટ કુકિંગ સમથિંગ ટુગેધર. હવે તમે પૂછશો ફાયદો શું? તો તમે પહેલાં તો જેવી આ વાત કરશો ને એટલે સામેવાળી વ્યક્તિના જવાબ પરથી તમને ખબર પડી જશે કે ભવિષ્યમાં તમારા ઘરમાં રસોઈ બનશે કે સ્વિગી ઝોમેટો થશે. બીજું, વાતો કરવા અને ભેગા મળીને કામ કરવામાં તફાવત છે. તો ધારો કે તમે બંને કિચન પ્લેટફોર્મ સુધી પહોંચી ગયા તો તમને બંનેને ખબર પડશે કે કોણ લીડ લેવા તૈયાર છે અને કોણ ઈગો મૂકીને લીડ થવા તૈયાર છે. છોકરીને ખબર પડશે કે છોકરાને રસોઈ નથી આવડતી પણ બટાકાની છાલ ઉતારતા આવડે છે. છોકરાને ખબર પડશે કે છોકરીને તાવેતા અને ચમચા વચ્ચેનું અને તપેલી અને વાડકી વચ્ચેનું અંતર ખબર પડે છે. છોકરાને ખબર પડશે કે છોકરીને રસોઈ તો આવડે છે પણ પ્રમાણ ભાન છે કે નહીં. છોકરીને ખબર પડશે કે છોકરાને કમસે કમ વાસણ ધોઈને મૂકતા આવડે છે કે નહીં. અને આ બધું બંનેને ખબર હોવી જરૂરી છે. હા, ઇટ્સ નોટ જેન્ડર સ્પેસિફિક થિંગ. આ એક કુકિંગ ડેટ તમારી 500,000ની કોફી પીઝાવાળી અનેક ડેટ કરતાં વધારે જલ્દી અને સાચું જજમેન્ટ આપશે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

હું અને તમે એક એવી કરન્સીના માલિક છીએ જે કેશ, ક્રિપ્ટો, રિયલ એસ્ટેટ અને સોના ચાંદી કરતાં પણ વધારે કિંમતી છે. તમને શું લાગે છે કે આપણે આ કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન લઈએ ત્યારે એની પ્રાઇસ પે કરતા હોઈએ છીએ? અથવા કોઈ ઇન્ટરનેટ પેક પ્રોવાઈડર છે એની પાસેથી પેક લઈએ ત્યારે એની કિંમત ચૂકવતા હોઈએ છીએ? એની પહેલા જ આપણે એની કિંમત ચૂકવી દઈએ છીએ. જ્યાં આપણા કાને એ વાત પડી ને કે ફલાણી ફિલ્મ, શો અથવા સિરીઝ તો મસ્ટ વોચ છે, એ તો જોવી જ પડે, અને કાં તો તમારે ક્રિકેટના ક સાથે પણ લેવા દેવા ના હોય પણ તમે એટલી બધી વાર જાહેરાત જોઈ હોય કે તમે નક્કી કરો કે આજે સાંજે મેચ જોઈએ ને, શું ખાટું મોડું થઈ જવાનું છે. તમારી કઈ કરન્સી તમે વાપરી ખબર પડી? તમારું અટેન્શન. તમે સાંભળ્યું પણ હશે કે હ્યુમન અટેન્શન સ્પેન ઘટી રહ્યો છે. કારણ ખબર છે? તમારા અટેન્શન ઉપર સારી ખરાબ અનેક ઇન્ડસ્ટ્રીઝ સાચા ખોટા હેતુ સાથે નભી રહી છે. હવે આ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ બંધ કરવી તો આપણા હાથમાં છે નહીં, પણ

0: મારું ધ્યાન હું ક્યાં, કેટલું અને કેવી રીતે વાપરીશ એનો અંતિમ નિર્ણય મારા હાથમાં રહેશે. યોર અટેન્શન ઇઝ યોર કરન્સી. અને હા, જો તમારા અટેન્શનના પાવરને લઈને તમને જો શંકા હોય તો જણાવી દઉં, દુનિયામાં દેશોએ યુદ્ધ કરાવી દીધેલાના દાખલા છે, ખોટું અટેન્શન ઊભું કરવા માટે અને અટેન્શન ડાયવર્ટ કરવા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: હર ઘર સૂર્યઘર.
4: સુંદરતા. કોઈ પણ છોકરી અથવા છોકરાની સુંદરતાથી અંજાઈ જતા પહેલા આ 4 તર્ક, આ 4 રિયાલિટી ચેક કરી લો. સૌથી પહેલું, એનું કુળ, એના ડીએનએ જીન્સ કોણ છે, એનો વંશવેલો કોણ છે. બીજું, એ કેવા વાતાવરણમાં રહે છે, ભૌગોલિક રીતે અથવા એ કેવી પરિસ્થિતિમાં રહે છે. ત્રીજું, એનું કાર્ય શું છે, એ અર્થ ઉપાર્જન માટે કયા ધંધા, રોજગાર, વ્યવસાય, નોકરી સાથે સંકળાયેલી વ્યક્તિ છે. અને ચોથું, એની ખાણીપીણી કેવી છે, એનો આહાર શું છે, એ શું ખાય છે, પીવે છે. આ 4 તર્ક જાણી લેવાથી તમે ખોટી રીતે કોઈના પર મોહી નહીં પડો.
5: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: તમને યાદ છે જ્યારે તમે નાના હતા તો સ્કૂલના 1 થી 5 ધોરણના શિક્ષક અલગ હતા, પછી માધ્યમિકના અલગ હોય, ઉચ્ચતર માધ્યમિકના અલગ હોય. એટલે પહેલા ધોરણમાં ભણાવતા શિક્ષકને એવું નહોતું કે 5મા ધોરણનું ભણાવતા નહોતું આવડતું, કે પછી હાયર સેકન્ડરીના જે પણ શિક્ષક હોય એવું નહોતું કે એમને પહેલા ધોરણનું ના આવડતું હોય. પણ જે ઉંમરે જે ધોરણમાં જે વિદ્યાર્થી હોય એને એ સિલેબસ ભણાવવામાં આવતો હતો. બિકોઝ પ્રોબેબલી આઈ ગેસ આફ્ટર અન્ડરસ્ટેન્ડિંગ ધ કેપેસિટી ઓફ ધ માઇન્ડ એન્ડ ધી એજ એન્ડ એવરીથિંગ, ઇટ વોઝ ડિસાઇડેડ કે એ સમયે એ જે મગજની એ બાળકની એટલી ક્ષમતા હશે એ વસ્તુ સમજવાની અથવા ગ્રહણ કરવાની. ઇન્સ્ટાગ્રામ એક એવો ગુરુ છે જેની પાસે સમગ્ર દુનિયાનું જ્ઞાન છે, પણ તકલીફ એ છે કે એ અત્યારે એ તમામ વ્યક્તિઓને જ્ઞાન આપી રહ્યું છે દરેક પ્રકારનું, ચાહે એ સામેવાળી વ્યક્તિની પાત્રતા હોય કે ન હોય, અથવા એને જરૂરિયાત હોય કે ન હોય. અને એને કારણે ઘણા લોકોને ખબર નથી પડતી કે આટલા બધા નોલેજનું કે આટલી બધી વાતોનું કરવાનું શું. વોટ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે બિફોર ઓપનિંગ ધ ઇન્સ્ટાગ્રામ જસ્ટ નો યોર મોટિવ, નહીતર માયા નગરી છે સાહેબ. સ્ક્રોલિંગ કર્યા કરશો અને ફોન મૂક્યા પછી તમને યાદ પણ નહીં હોય કે તમે ફોન ખોલ્યો તો શેના માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, એ બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: છેલ્લા કેટલાક સમયથી એક ઇન્ટરેસ્ટિંગ આર્ટ ફોર્મ પોપ્યુલર થયો છે, ધેટ ઇઝ સ્ટેન્ડ અપ કોમેડી. બટ ઇફ યુ રિયલાઇઝ ધેટ ઓલ ધ સ્ટેન્ડ અપ કોમેડિયન્સ આર નથિંગ બટ જસ્ટ ગ્રેટ સ્ટોરી ટેલર્સ, રાઈટ? તમને યાદ છે તમારા જીવનના પહેલા સ્ટોરી ટેલર કોણ હતા? આપણા દાદા દાદી, નાના નાની, આપણા મા બાપ. શબ્દોના માધ્યમથી તમને એક બીજી દુનિયામાં પણ લઈ જઈ શકાય છે. આ વાતનો અહેસાસ કરાવનાર જો કોઈ વ્યક્તિઓ હતી તો એ આ લોકો છે. એમનો ખોળો અને કાં તો સામેની ભોંય, એ સ્ટેજ અને બલાઠી વાળીને બેસેલા આપણે બધા પ્રેક્ષકો. યુનો આજની તારીખમાં પણ આપણી આસપાસ સ્ટોરી ટેલર્સ છે. એ તમારા કલીગ હોઈ શકે, તમારા ફ્રેન્ડ હોઈ શકે, તમારી ઓફિસનો સિક્યોરિટી ગાર્ડ હોઈ શકે, તમારો કઝિન હોઈ શકે. એની પર્સન યુ નો કેન બી અ રિયલી ગ્રેટ સ્ટોરી ટેલર. એ લોકો એટલું સુંદર વર્ણન કરી શકે એમ છે કે તમને જાણે એ તમારી સામે ભજવાઈ રહ્યું હોય એવું દેખાય. જો આવી વ્યક્તિઓ તમારી આસપાસ હોય તો એમની સાથે સમય વધારે પસાર કરો, એમને સાંભળો, એમને જુઓ, એમને માણો. આ તો છે જ જેના દ્વારા આપણે વાત કરી રહ્યા છીએ, પણ લાઈવ એ છેવટે લાઈવ છે. અને જો તમારી આસપાસ, જો તમે ભાગ્યશાળી છો કે તમારી આસપાસ હજુ પણ વડીલો છે જે તમને કહી શકે એમ છે, તો એમના મોઢે એ કિસ્સા, એ વાર્તાઓ સાંભળો, ખૂબ મજા આવશે.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: પાસે બેઠેલાના દુઃખ ના દીઠા, પોતાના શબ્દોને રાખ્યા કાનથી હેઠા, પણ કોકના વર્ચ્યુઅલ ઘા પર મારો હું ડિજિટલ ફૂંક, એવા તો કેવા આપણે મૂર્ખ. થૂંક, ધુમાડો, કચરો, એઠવાડ, નકરો દેકારો અને નર્યો ઘોંઘાટ, મારા ઘર, ગાડી અને ઓફિસ સિવાય આખી દુનિયામાં કરતો હું ભરપૂર, એવા તો કેવા આપણે મૂર્ખ. જેટલા પૈસામાં બની શકે નાનકડો બગીચો પોતાનો, એનાથી બમણા ખર્ચી ગ્રીન વાઇબ્સ વાળી કેફે હોટલમાં જતો હું. પારકા પૈસાની લીલોતરી લાગે મને અદ્ભુત, એવા તો કેવા આપણે મૂર્ખ. ન બેઠો કદી પરમેશ્વર પાસે, ન આવડે શ્લોક પ્રાર્થના મને, કરું હું ક્યારેક ક્યારેક ક્લબિંગ ભજનનું અચૂક, એવા તો કેવા આપણે મૂર્ખ. દેશભક્તિની વાત એક્સ્ટ્રીમ લાગે, દરેક ગંભીર ઇશ્યુ મીમ લાગે, ફોન, ફેશન અને ફંડ પર પૂરું મારું સુખ, એવા તો કેવા આપણે મૂર્ખ. આ રીતે ન થાય ઓરા ક્લિન્ઝિંગ, આ રીતે ન થાય સોલ હિલિંગ. ચૂકવવું પડશે આપણે આ સૃષ્ટિને સન્માનનું શુલ્ક, નહીતર પૂછી બેસશો તમે પણ એક સમયે પોતાને, એવા તો કેવા આપણે મૂર્ખ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: હા મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ એ બાજુના ગામમાં એક શ્રીમંત માણસ પાસેથી બલી ચડાવવા

બકરો લેવા ગયો. એક સરસ તગડો બકરો એને મળી ગયો એટલે એ અતિ આનંદિત થઈ ગયો. એ બકરાને ખભા પર ચડાવી ઘરે જવા લાગ્યો. રસ્તામાં ત્રણ ભૂખ્યા ઠગોએ એને જોયા. પેલા ઠગે કહ્યું, જુઓ તો કેવો તગડો બકરો છે. કોઈ યુક્તિ રચી આપણે એ બ્રાહ્મણ પાસેથી પડાવી લઈએ, પછી એને રાંધી સરસ મજાનું જમણ જમીએ. હા, બીજા ઠગોએ કહ્યું, પેલો ઠગ બ્રાહ્મણ તરફ આવ્યો અને આશ્ચર્યથી પૂછ્યું, સાહેબ, તમે તમારા ખભા પર કૂતરાને કેમ લઈને જઈ રહ્યા છો? બ્રાહ્મણે ગુસ્સે થઈ કહ્યું, આ તો બકરો છે, શું તું આંધળો છે? ઠગે માફી માંગી અને ચાલ્યો ગયો. થોડી વાર રહીને બ્રાહ્મણને બીજો ઠગ મળ્યો, જેણે હસીને કહ્યું, હા તે કેવો મૂર્ખ, મરેલું વાછરડું ખભા પર કેમ ઉપાડ્યું છે? ફરી બ્રાહ્મણ ગુસ્સે થયો અને એણે કહ્યું, મૂર્ખ હું નહીં, તું છો, શું તને બકરો નથી દેખાઈ રહ્યો? બીજો ઠગ પણ માફી માંગી ચાલ્યો ગયો. બ્રાહ્મણ હવે ચિંતિત થઈ ગયો. એણે વિચાર્યું, શું એ લોકો ગાંડા છે કે મને જ કંઈ થયું છે? હું એક જીવંત બકરો લઈને જઈ રહ્યો છું નહીં? થોડીક વાર રહીને ત્રીજો ઠગ આવ્યો. તેણે બ્રાહ્મણ તરફ જોઈ કહ્યું, મારા વાલા સાહેબ, તમે ગધેડો ઉચક્યો છે, શું તમે ગાંડા છો? હવે બ્રાહ્મણ એટલો કંટાળી ગયો કે એણે ઠગની વાતનો વિશ્વાસ કર્યો અને બકરાને નીચે ઉતારી દીધો. પોતે ગાંડો થઈ રહ્યો છે એમ વિચારી બ્રાહ્મણ ભાગી ગયો. ઠગ પ્રસન્ન થઈ ગયા. તેઓ બ્રાહ્મણની મૂર્ખતા પર ખૂબ હસ્યા અને કહ્યું, એ સારી વાત હતી કે બ્રાહ્મણે પોતાનો વિશ્વાસ ન કર્યો. અગર કર્યો હોત તો આપણે એને છેતરી શક્યા ન હોત.

0: છે. તેનું નામ હતું દલોતરવાડી. દલાતરવાડીની વહુને રીંગણા બહુ ભાવે. એક દિવસ દલાતરવાડીની પત્નીએ તેને કહ્યું,
1: તરવાડી રે તરવાડી.
2: બોલો, શું કહો છો શેઠાણી?
1: રીંગણાનું શાક ખાવાનું બહુ મન થયું છે. સરસ મજાના તાજા રીંગણ લઈ આવો ને તરવાડી.
2: ઠીક ત્યારે
0: તરવાડી તો થેલી લઈને રીંગણા લેવા નીકળ્યા. ઠચુક ઠચુક ચાલ્યા જાય

0: રીંગણ લઈ આવી
1: તરવાડી વાડીમાં પહોંચે છે.
0: વાડીમાં કોઈ દેખાતું નથી. પશા પટેલ ઘેર ગયા લાગે છે.
1: અરે વાડીમાં તો કોઈ છે જ નહીં.
0: હું કોને પૂછીને રીંગણ લઉં?
1: અરે વાડીનો ધણી નથી
0: તો શું થયું?
1: ચાલો તો હું
0: વાડીને જ પૂછી જોઉં. વાડી રે વાડી,
1: અરે આ વાડી તો બોલતી જ નથી.
0: ચાલો જવાબ તો હું પોતે જ આપી દઉં. શું કહો છો દલાતર વાડી? હું રીંગણા લઉં બેચાર.
2: ન બોલી એટલે વાડીને બદલે ફરી દલો જ બોલ્યો.
0: લેને 10 બાર.
2: કામ કરીને દલા તરવાડીએ થેલી ભરીને રીંગણા લીધા.

0: વાહ, બહુ સરસ રીંગણ છે. આજે તો રીંગણાનું ભરતું કરીને ખાશું. મને આ રીંગણ બહુ ગમી ગયા છે. હવે તમારે દરરોજ આવા જ રીંગણ લઈ આપવા.
1: તરવાડી તો રોજ વાડી આવે ને રીંગણ પૂછ્યા વગર જ લઈ લે.
2: અરે, મારી વાડીમાં દરરોજ રીંગણ ઓછા કેમ ના થતા જાય છે? મને લાગે છે કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ. તેને પકડવો તો પડશે જ. આજે સાંજે હું ઝાડ પાછળ સંતાઈને ઊભો રહી જઈશ અને પછી બરાબર તપાસ કરીશ કે કોણ રીંગણ ચોરી જાય છે.
1: સાંજ પડી અને દલા તરવાડી તો રીંગણા લેવા આવી ગયા. તેણે તો દરરોજની જેમ બોલવાનું શરૂ કર્યું.
2: વાડી રે વાડી,
1: અને પછી વાડીને બદલે પોતે જ બોલ્યો.
2: શું કહો છો દલા તરવાડી?
1: પછી દલો બોલ્યો.
2: રીંગણા લઉં બેચાર?
1: વાડી કઈ જ ના બોલી એટલે પોતે જ બોલ્યો.
2: ત્યાં તો પસા પટેલે ઝાડ પાછળથી જોયું.

રહે સાલા, ક્યાં જાય છે તું? મારી વાડીમાંથી રીંગણા ચોરે છે? રોજ રોજ તું જ રીંગણ ચોરી જાય છે? કોને પૂછીને રીંગણા લીધા? આજે તો હું તને નહી છોડું, હમણાં ને હમણાં તને સજા કરું છું. એક દોડું લઈને તને હમણાં જ બાંધીને કુવામાં લટકાવું છું.

0: ના કરીશ.
1: કુવારે ભાઈ કુવા,
2: અરે
1: કુવો તો કઈ બોલતો નથી, લાવો ને હું જ બોલું.
2: શું કહો છો પશા પટેલ,
1: ડુક્કા ખવડાવું બે ચાર? ખવડાવો ને દસ બાર.
0: બચાવો, મારા નાકમાં ને મોઢામાં પાણી પેસી ગયું, મને છોડી દો. હવેથી હું પૂછ્યા વગર કોઈની વસ્તુ નહીં લઉં, મને જીવતો જવા દો.
1: મને તારી ઉપર વિશ્વાસ નથી આવતો.
0: ભાઈ મારા પર વિશ્વાસ રાખ, આ તો મેં શેઠાણી ના કહેવાથી પૂછ્યા વગર રીંગણા લીધા હતા. આ તો શેઠાણી ના વાંકે મને સજા થઈ, એ તો ઘેર મજા કરે છે. હવે તો હું કોઈના કહેવાથી પણ આવું કામ નહીં કરું.
1: સારું, ત્યારે બાળકો આ દલો તરવાડી નક્કી કરે છે કે આજ પછી ક્યારે પૂછ્યા વગર કોઈની વસ્તુ નહીં લઉં. શું કરીશું? તેને છોડી દઈશું?
3: છોડી દઈએ.
1: સારું, ત્યારે દલાતરવાડી આ નાના બાળકોના કહેવાથી હું તને છોડી દઉં છું. હવેથી કોઈના કહેવાથી પણ તું આવું ખરાબ કામ નહીં કરતો.
0: તમારો ખૂબ ખૂબ આભાર વાલા બાળકો.
4: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
5: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-68-88, 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-68-88, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર વાત.
6: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના

આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PMSuryaghar.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હો ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની.

બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: आपको पता है जो सपना कुछ विकसित देशों की बेटियां भी नहीं देख सकती हैं, वो सपना भारत की बेटियां साकार कर रही हैं। बेटी बचाओ बेटी पढ़ाओ से लेकर के सेना में स्थायी कमीशन तक, ड्रोन से लेकर फाइटर जेट्स उड़ाने तक, भारत की बेटियां नामुमकिन को मुमकिन कर रही हैं।
1: हमारी माँ बहनों का गर्व, उनका योगदान, उनका सामर्थ्य आज देश अनुभव कर रहा है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત। આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો। સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો। રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88। ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
2: ઘર ઘર

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PMSuryaghar.gov.in પર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર।

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું અર્જી પ્રિયંકા. ગુજરાત, ગુજરાત એટલે રંગરંગીલા લોકોનું રાજ્ય, ગુજરાત એટલે ખાવા પીવાના શોખીન લોકો. ગુજરાતીઓ કેવા હોય? તો કે ગુજરાતીઓ એવા હોય કે જેમને બોલવાનો શોખ હોય, ખાવાનો શોખ હોય, નાચવાનો શોખ હોય, લખવાનો શોખ હોય. વેપારી ગણાતી આ ગુજરાતી પ્રજા એ જેટલી મહેનતશીલ અને ખંતશીલ છે ને, એટલી જ એ વાંચન કળા અને સાહિત્યમાં પણ એટલી જ આગળ છે. ગુજરાત એ એવું રાજ્ય છે કે જે આખા દેશની અંદર પોતાની એક અલગ જ અદ્ભુત છાપ ઊભી કરે છે. અને આપણા ગુજરાતમાં એવા ઘણા મહાવીર થઈ ગયા છે કે જેમણે ગુજરાતને દેશ વિદેશો સુધી પોતાની અસ્મિતા સાથે પહોંચાડી છે. આજે આપણે ગુજરાતના એવા અવિસ્મરણીય ગુજરાતીઓ વિશે વાત કરવાના છીએ કે જે ગુજરાત માટે કદી નહીં ભૂલાય, જેમના લીધે આજે ગુજરાત એ વિદેશોની અંદર પણ બહુ પ્રખ્યાત બન્યું છે. તો આપણે આ વખતે વાત કરવાના છીએ અવિસ્મરણીય ગુજરાતીઓ, એવા ગુજરાતીઓ કે જે આપણા ગુજરાત માટે બહુ મહત્વના છે. આ વાત હું તમને જે પુસ્તકમાંથી કરવાની છું, એક પુસ્તક લખ્યું છે જીતેન્દ્ર પટેલે, જે પાર્શ્વ પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આપણે ગુજરાતના એવા ગુજરાતીઓ વિશે વાત કરવાના છીએ કે જેમની અસ્મિતા અને જેમની મહાનતા એ આજે પણ વર્ષો પછી પણ એવી જ અકબંધ છે. તો ચાલો શરૂઆત કરીએ અવિસ્મરણીય ગુજરાતીઓની. તમારી માટે આ નાનકડા વિરામ બાદ લઈને આવું છું અસ્તાઈત ઠાકરની વાત. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પરમપુર 90.4 FM.

વાત કરતા હતા શ્રોતા મિત્રો અવિસ્મરણીય ગુજરાતીઓ વિશે, અને આ અવિસ્મરણીય ગુજરાતીઓમાં સૌ પ્રથમ છે અસાઈ ઠાકર, જે 14મી સદીમાં થઈ ગયા. આપણે ત્યાં નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદ્ય કવિ માનવામાં આવે છે, પરંતુ અસાઈ ઠાકર એ નરસિંહ મહેતાના 200 વર્ષ પૂર્વ થઈ ગયેલા. ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિમાં તેમનું અનન્ય યોગદાન રહેલું છે. ભવાઈ સાથે પણ તેમનું નામ એ અભિન્નપણે જોડાયેલું છે. આ અસાઈ ઠાકર કોણ હતા? આજથી 700 વર્ષ પૂર્વે થઈ ગયેલા આ કવિ અને કલાકાર વિશે પૂરતી માહિતી અત્યારે ઉપલબ્ધ નથી, પરંતુ એક કવિતામાં તેમનો સંક્ષિપ્ત ઇતિહાસ મળી આવે છે. અસાઈ ઠાકર વિશે કહેવામાં આવે છે

0: વાત કરતા હતા અસાઈઠ ઠાકર વિશે. 14મી સદીમાં સિદ્ધપુર નગરમાં રાજારામ ઠાકર નામના એક યજુર્વેદી ભારદ્વાજ ગોત્રના બ્રાહ્મણ વસતા હતા. ગીત વાદ્યથી એક કથા કહેતા હોવાથી આજુબાજુના વિસ્તારમાં પ્રસિદ્ધ હતા. તેમનો પુત્ર અસાઈઠ પણ કથાકાર અને કવિ હતો. આ સમય ગુજરાતમાં મુસલમાનોનું શાસન હતું. પાટણ રાજા કરણ ઘેલાને હરાવીને અલાઉદ્દીન ખિલજી થોડા સમય પહેલા જ ગુજરાતમાં દિલ્હી સલ્તનતનો પાયો નાખ્યો હતો. તેને જહાનરોજ નામનો એક સરદાર હતો. તે દિલ્હીથી ગુજરાત આવ્યો હતો. કોઈ જહોજહરિયાત તેની સમક્ષ ઊંચાના હેમાળા પટેલની પુત્રી ગંગાના રૂપના વખાણ કર્યા એટલે તે ઊંચા ગામના પાદરે પડાવ નાખ્યો. તે સમયે આવું ઘણું થતું. એ વખતે આવું બહુ થતું. સુલતાન ખૂબ જ વ્યભિચારી હોય તો સરદારોનો તો પૂછવું જ શું. સરદાર જહાનરોજે તેના સૈનિકોને આદેશ કર્યો કે હેમાળા પટેલની પુત્રીને આપણી છાવણીમાં હાજર કરો. તેના આદેશ મુજબ સૈનિકોએ બળજબરીપૂર્વક ગંગાને જહાનરોજની છાવણીમાં લઈ આવ્યા. હેમાળા પટેલ પર આપ તૂટી પડ્યું અને સિદ્ધપુરના રાજારામ ઠાકરને રડતા રડતા આપ વીતી કહી. શું કર્યું આ રાજારામ ઠાકરે જાણીએ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: Hate you.

રાજારામ ઠાકર અને હેમાણા પટેલ રાજારામ ઠાકર અને હેમાણા પટેલને ગુરુ શિષ્યનો સંબંધ હતો. તેમનો પુત્ર અસાઈ હેમાણા પટેલનો મિત્ર સમાન હતો. અસાઈ તે ગંગાને સરદારની છાવણીમાંથી પાછું લાવવાનું બીડું ઉપાડ્યું. અસાઈ ઉચ્ચ કક્ષાનો લોકગાયક હતો એટલે તેણે ઊંઝા જહાન રોજની છાવણીમાં જઈ ગીતો ગાઈ તેને પ્રસન્ન કરી દીધો. ખુશ થઈ ઉઠેલા જહાન રોજે અસાઈને કંઈક માંગવા કહ્યું ત્યારે અસાઈતે માંગ કરી કે ગંગાને છોડી દો. આ સાંભળી જહાન રોજ આશ્ચર્યમાં મુકાઈ ગયો. બીજું કાંઈ નહીં, કેમ આની જ માંગણી કરે છે? ગંગા મારી પુત્રી છે. આ સાંભળી સૈનિક વચ્ચેથી બોલી ઉઠ્યો, હજુર અસાઈત ખોટું બોલે છે, ગંગા એમની પુત્રી નથી. અસાઈતે સામો પ્રશ્ન કર્યો, ખોટું બોલવાનું કોઈ કારણ? જહાન રોજે કહ્યું, ગંગા તારી પુત્રી છે એની શી ખાતરી? અસાઈત મૂંઝાયો, એવી ખાતરી હું શી રીતે આપું? જહાન રોજે કહ્યું, તો ગંગામાં સાથે એક થાળીમાં જમે તો હું માનું કે ગંગા તારી પુત્રી છે. જહાન રોજ બરાબરની સોકઠી મારી, કારણ કે તે વખતે હિન્દુ ધર્મમાં નાત જાતના ભેદભાવના મૂળ એ બહુ ઊંડા હતા. પટેલો અને બ્રાહ્મણો એક થાળીમાં જમી શકે એવી કલ્પના જ ન થઈ શકતી. અરે, બ્રાહ્મણોમાં પણ ભિક્ષુક અને ગૃહસ્થો એવા વર્ણભેદ હતા. અસાઈતની હાલત કફોડી બની. શું કર્યું હશે અસાઈતે આગળ અને કેવી રીતે બચાવી ગંગાનો જીવ? જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પર.

કોળી બની. હિમાળા પટેલની દીકરી સાથે એક થાળીમાં જમે તો નાત તેની સા દશા કરે એની તેને ખબર હતી. તેમ છતાં પોતે હિમાળા પટેલની દીકરીને બચાવવા માંગતો હતો, એટલે પરિણામની પરવા કર્યા વગર ખાતરી કરવાનું સ્વીકારી લીધું. જહાનરોજ સમક્ષ ગંગા સાથે એક ભાણે જમ્યો. જહાનરોજને વિશ્વાસ બેઠો અને ગંગાને મુક્ત કરી. જે થવાનું હતું એ થઈ ગયું. પાટીદારની દીકરી સાથે ભોજનને લઈ ભ્રષ્ટ થવા બદલ સિદ્ધપુરના બ્રાહ્મણોએ અસહિતને નાત બહાર કાઢ્યો. તેની સાથે રોટી અને બેટી વ્યવહાર બંધ કર્યો. જ્ઞાતિજનોએ તેની હેરાનગતિ કરવામાં કશું બાકી ન રાખ્યું. તેના ત્રાસથી કંટાળી અસહિત તેના ત્રણ પુત્રો માંડળ ઠાકર, જયરાજ ઠાકર, નારણ ઠાકર સાથે ઊંઝા આવીને બસ્યો. હેમાળા પટેલ તો અસહિતનું રૂપ ચૂકવવાની આ વેળા હતી. તેમણે અસહિત અને તેના પુત્રોને ઊંઝામાં આદર સત્કાર આપ્યો. ત્રણેય પુત્રો માટે ઊંઝામાં ત્રણ ઘર બાંધી આપ્યા અને પોતાની જમીનમાંથી કેટલીક વીઘા જમીન આપી. તાંબાના પત્રા ઉપર કડવા પાટીદારની સમસ્ત જ્ઞાતિ તરફથી વંશ પરંપરાગત અમુક હકો લખી આપ્યા. આ રીતે હેમાળા પટેલે ગુરુ રાજારામ તથા મિત્ર અસહિતનું ઋણ ચૂકવ્યું. જે ઘરો, જમીન અને હકો અસહિતના વંશજોને વારસામાં મળ્યા છે તેને કડવા પાટીદારો આ દિન સુધી પાળતા આવ્યા છે. બ્રાહ્મણોએ નાત બહાર કાઢ્યા હોવાથી અસહિત કર્મકાંડ કરી શકે તેમ ન હતા, એટલે તેમણે આજીવિકા માટે ભવાઈના વેશો લખવાનું શરૂ કર્યું અને પોતાના પુત્રની મદદથી ભજવવા માંડ્યા. આ ભવાઈ કેવી રીતે લખી અને આ ભવાઈ કેવી રીતે ગુજરાતમાં આટલી પ્રખ્યાત બની જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વાત કરતા હતા કે અસાઈ ઠાકરે એ હવે ભવાઈ લખવાની શરૂઆત કરી છે. ભવાઈએ ગામડાના લોકોનું નવું મનોરંજન પૂરું પાડ્યું. તેને ખૂબ આવકાર મળ્યો. ઊંઝાના 27 ઘરના બ્રાહ્મણોએ પણ અસાઈ તેને સુખ શાંતિથી ન રહેવા દીધા. તેમ છતાં અસાઈ તે બ્રાહ્મણ તત્વ ના છોડ્યું. તેમણે ત્રણેય પુત્રોને જનોઈ આપી, સાથે હેમાણા પટેલ સાથે પણ વ્યવહાર જાળવ્યો. તેમના ઊંઝાના 3 ઘરો હોવાથી નાતીલાઓ તેમને 3 ઘરાળા કહેવા લાગ્યા. તેનો કાળક્રમે અપભ્રંશ થઈ તરગાળા બન્યું. આજે તરગાળા શબ્દ ઉપેક્ષિત બની ગયો છે. કડવા પટેલની ઘણી માતાઓ પોતાના ભક્કાદાર કપડાં પહેરેલા પુત્રને તરગાળા જેવો લાગે છે એમ કહેતી હોય છે. પરંતુ એ કદાચ ખબર નહીં હોય કે તરગાળાઓ એ કડવા પટેલની દીકરીની લાજ રાખવા માટે બચાવવામાં આવેલા ઓદિજ બ્રાહ્મણમાંથી તરગાળા બનેલા છે. એક માન્યતા એવી છે કે અસહિતનું મૂળ બીજું કાંઈ ન હતું. હેમાણા પટેલે તેને આશ્રય આપ્યો એ માટે આશ્રિત તરીકે ઓળખાવા લાગ્યા અને જેનો અપભ્રંશ થઈ અને અસાઈત બન્યું. આ વાત તમને હું જે કહું છું એ કોઈ જાતિ કે કોઈ જ્ઞાતિ ઉપર નથી. હું ખાલી આ એક લોકમાન્યતાઓ છે જે કહી રહી છું. આ માટે જો કોઈ જાતિ અથવા જ્ઞાતિને અમે કોઈ પ્રકારનો દોષારોપ પણ નથી કરતા. સત્ય જે હોય, પરંતુ કડવા પટેલોએ તરગાળાની નાતને વર્ષો સુધી નિભાવેલી. તરગાળાનું ભરણ પોષણ કરવા ઊંઝાના પટેલોએ દેશભરમાં સંદેશા લખેલા. 19મી સદીમાં ઊંઝાના પટેલોએ મધ્યપ્રદેશના પટેલોને પત્ર લખેલો. શું હતો આ પત્ર જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

હતા કે ઊંઝાના પટેલોએ મધ્યપ્રદેશના પટેલોને પત્ર લખેલો. કયો છે આ પત્ર? શ્રી ગણેશાય નમઃ. શ્રી બેચરાજી સત્ય છે. સંવંત 1904. વર્ષ કાર્તિક સુધી 5 વાર આદિત્ય એટલે કે રવિવાર. ગામ ઊંઝાથી. લિખિત લક્ષ્મીદાસ, ધોપણદાસ, જેકણદાસ, કુબેરદાસ. અંતરે સર્વ ભાઈઓને મળીને લખી આપી છે. સર્વેને રામ રામ વાંચજો. ખૂબ લખવા કારણ છે જે નાયક વનમાળી દુવારકર મોતીરામની પ્રતિભા પાળજો. તરગાળા અમારા છે, સર્વ પંચોની છે. લેવા તથા કડવા છો. આમ બોરીસણાના પાટીદાર ઉપર આશ્રિત છે. ત્યાંના ઠાકરસીની ભલામણ છે, કંઈ વાડ અનાજ લાગે તો સંભાળી લેજો. તે તમારામાં ભળે છે. સશ્રી સુરતની શાખે, ચંદરમાની શાખે આ પત્ર લખ્યો છે તે સહી છે. પત્ર લઈને આવનારની સંભાળ રાખજો. અમારા માથા ઉપર તપાસજો. લેવા કડવા સમસ્તને લખ્યું છે. સર્વે થઈને પાળજો. શ્રી બેચરાજી સત્ય છે. વર્ષો જતા અસાઈતના વંશજોના ઘર વધતા ગયા. તેમના પુત્રોના 3 ઘર હતા, પરંતુ પોત્રો અને પપુત્રો તેમના વંશજોને અનેક ઘરો થયા. 600 વર્ષમાં અમદાવાદથી પાલનપુર અને ઈડર તરફ તેમણે અસાઈતન વંશજોના 6000થી વધારે ઘરો થઈ ગયા હતા. ટોળીના ઉપર નાયક પરથી એમના કોમ નાયકના નામે પ્રસિદ્ધ બની તો ક્યાંક વ્યાસ તરીકે પણ ઓળખાયા. અસાઈતે ધાર્મિક, ઐતિહાસિક અને સામાજિક સ્વરૂપમાં ભવાઈ વેશો લખ્યા અને ભજવ્યા. આ બધા વેશો સંગીત, વાદ્ય અને નૃત્ય સ્વરૂપના હતા અને તેનો મુખ્ય હેતુ મનોરંજનની સાથે લોક શિક્ષણનો હતો. સમાજ ક્રાંતિ આણવામાં પણ તેમના ભવાઈ વેશોએ મહત્વનું યોગદાન આપ્યું. આગળ વાત કરીશું અસાઈ ઠાકર વિશે કંઈક નવી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પર.

નો સૌથી વધારે પ્રસિદ્ધ ભવાઈ વેશ હંસાઉલી છે. આ એક પદ્ય વાર્તા છે જે ઈસવીસન 1371 માં લખાયેલી છે. આ રચનાનું મૂળ નામ હંસ વચ રચિત પવાડો હોવાનું પણ નોંધાયું છે. હંસાઉલી ચાર ખંડમાં કુલ 470 કડીઓમાં રચાય છે. ઉત્તર ગુજરાતની અપ્રંશ ભાષામાં લખાયેલી છે. તેમાં 3 ગીતો સાથે માત્રામણ છંદો છે. પદ્ય વાર્તામાં પ્રારંભમાં તેણે ગણપતિ શંકર વગેરે દેવોની સ્તુતિ કરી છે. હંસાઉલીમાં જે કથા લખાયેલી છે તે આ પ્રમાણે છે. આ વાર્તામાં કહે છે કે પૈઠણમાં નરવાહન નામનો એક રાજા રાજ કરતો હતો. તેને માનકેસર નામનો મુસ્તદી પ્રધાન હતો. એ રાત્રે રાજા નગરવાહનનું સ્વપ્ન આવ્યું. તેણે કનકાપુર પાટણના રાજા કનક ભ્રમની કુરી હંસાઉલી સાથે લગ્ન કર્યા. તેના આનંદમાં રાજા મોડે સુધી ન ઊંઘ્યા. બપોર થવા આવ્યું તો એ રાજા ઉઠ્યા નહીં અને પ્રધાનને ચિંતા થવા આવી. એણે રાજાને ઉઠાડ્યા. આથી રાજા ગુસ્સે થઈ પ્રધાનની હત્યા કરવા તૈયાર થયા. પ્રધાને તેમને સ્વપ્ન સુંદરી હંસાઉલી સાથે લગ્ન કરાવવાની ખાતરી આપી એટલે રાજા શાંત થયા. પ્રધાને યુક્તિ પ્રયુક્તિથી હંસાઉલીના રાજા સાથે લગ્ન કરાવ્યા. સમય જતાં હંસાઉલી હંસ અને વત્સ નામના બે જોડિયા પુત્ર થયા. નરવાહનને 360 રાણીઓ હતી. તેમાંની લીલાવતીએ હંસ પર ચારિત્રભંગનો આક્ષેપ કરી રાજાએ આ બંને પુત્રોને સજા કરવા કહ્યું. કાચા કાનના રાજા જોડિયા પુત્રોની હત્યા કરવા તૈયાર થયો. પરંતુ બુદ્ધિશાળી પ્રધાને બંને ભાઈઓને ઘોડા અને 12 રત્નો સાથે વિદાય કરી દીધા. રસ્તામાં હંસને સાપ કરડ્યો અને તે મૃત માની અને તેની અંતિમ ક્રિયા માટે વત્સ બાજુની નગરમાં લકડા લેવા ગયો. ઘોડા અને રત્નો શાહુકારને ત્યાં ગીરવી મૂકી લાકડાને લઈ વનમાં આવ્યો. પરંતુ વત્સ જોયું તો ત્યાં કોઈ હતું નહીં. તે પાછો શાહુકાર પાસે આવ્યો. તેમની સાથે વેપાર અર્થે

વિદેશ જોડાયો. સનકવતી નગરીના રાજાની પુત્રી ચિત્રલેખા સાથે લગ્ન કર્યા. અંતમાં હંસ અને વત્સનું મિલન થાય છે. બંને પૈઠણ પાછા ફરે છે અને માતા પિતાને પાછા મળે છે. આ વાર્તા જો તમે વધારે ડિટેલમાં વાંચો તો તમને વધારે ઇન્ટરેસ્ટ પડે એમ છે. કવિ અસાહિતનું ઈસવીસન 1390માં અવસાન થયું એવું માનવામાં આવે છે. તેમની સ્મૃતિમાં ઊંઝામાં અસાહિત સાહિત્ય સભા નામની સ્થાપના કરવામાં. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર સાથે. ફરી લઈને આવીશ તમારા માટે ગુજરાતના અવિસ્મરણીય ગુજરાત.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: जानते हो बेल्जियम या ग्रीस की कुल आबादी भी इतनी नहीं है, जिससे ज्यादा महिलाएं हमारे देश में लखपति दीदी बनी हैं। 3 करोड़ से अधिक महिलाएं लखपति दीदी बनकर बनी हैं परिवार और देश का आर्थिक आधार।
1: लखपति दीदी बनाने का ये अभियान आने वाली पीढ़ियों को सशक्त करने का एक महाअभियान है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. આજે એક પૂર્તિ વાંચી રહી હતી. અર્ધ સાપ્તાહિક, જેનું નામ છે, અને એમાં એક વાર્તા મારી નજરમાં આવી. વિચાર્યું કે ચાલો આ વાર્તા તમારી સાથે શેર કરું. તો વાર્તાનું શીર્ષક કંઈક આવું છે, મારે એ રોટલાનું ઋણ ચૂકવવાનું બાકી છે. ચાલો શરૂઆત કરીએ આ વાર્તાની. એક તરફ ઉગતા સૂરજના ઉજાસથી દરિયો સોનેરી ચાદર ઓઢી મુગ્ધ કન્યા માફક હિલોળા લેતો હતો. મધરો મધરો પવન વાતો હતો. તો બીજી તરફ કાંઠા પર નાની મોટી હોડીઓમાંથી જાળામાં પકડાયેલી માછલીઓનો જથ્થો ઉતરી રહ્યો હતો. તેમાંથી અમુક લોકો માછલીઓને અલગ અલગ તારવી રહ્યા હતા. થયું, આ પણ સાગરખેડૂની એક અલાયદી દુનિયા છે. કુદરતે ગુજરાતને વિશાળ દરિયો, ડુંગરા ને રણ આવું ભૌગોલિક વૈવિધ્ય આપી આગવી અલાયદી ઓળખ બક્ષી છે. આ બધું જોવા વિચારવામાં તલ્લીન હતું. તેમાંથી એકાએક માણસ પર નજર પડી. ઇમારત જર્જરિત થાય તો પણ તેની કલા કારીગરી અછતી ન રહે. ભલે આયખાનો લૂણો લાગી ગયો હોય, પણ નાક નકશો અને આંખો ઓળખ છુપાવી શકે નહીં. ને પછી બોલાઈ ગયું, કાસમ. અને જાણે કાસમ પર વીજળી પડી, મનનો દરિયો ઢોળાયો, તે થતરી ગયો. તેને થયું હશે, મારું ખરું નામ જાણનારું અહીં કોણ હોય? તમે સાંભળી રહ્યા છો એક વાર્તા, મારી એ રોટલાનું ઋણ ચૂકવવાનું બાકી છે. વાર્તા આપણે આગળ વધારીશું. કાસમને જાણનારું આ માણસ કોણ, અને એને જોઈને કાસમ કેમ ગભરાઈ ગયું, એ વાત જાણીશું આ નાનકડા બ્રેક બાદ. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: કાસમ અને આ નામ સાંભળીને તે થથરી ગયો. તેને થયું, મારું ખરું નામ જાણનારું અહીં કોણ હોય? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર, અને આપણે રેડિયો પાલનપુર પર અર્ધ સાપ્તાહિકમાં પ્રગટ થયેલ એક વાર્તા વાંચી રહ્યા છો, જેનું નામ છે મારી રોટલાનું ઋણ ચૂકવવાનું બાકી છે. નામ સાંભળતા ખળભળાટ મચી ગયો હોય એમ કાસમ કોઈ સ્ટેચ્યુ માફક સ્થિર થઈ ગયો. વર્ષોના વહાણા વહી ગયા, 3 દાયકા ઉપરનો સમયગાળો પસાર થઈ ગયો. ઓળખ ન થાય અને સ્મૃતિમાંથી ભૂંસાઈને કાયમી ધોરણે ભૂલાઈ ગયું હોય એવું બને. તે બરાબર મારા સામે આવીને ઊભો રહી ગયો અને ઊંડી ઉતરી ગયેલી આંખોની ઝાંખી નજરથી કોઈ ત્રાહિત વ્યક્તિ માફક મને કૂતરવા લાગ્યો. માસ્ટર લોક કો ભૂલ ગયે કાસમ? અને અવાજની ઓળખ સાથે જ જાણે ધડાધડ દરવાજા ખુલી ગયા. માસ્ટર સાહેબ, કહેતો તે લગભગ મને વળગી પડ્યો. મારાથી અળગો થયો ત્યારે તેની વાંચા હણાઈ ગઈ અને આંખો ડબડબતી હતી. મારાથી દુઃખ સાથે બોલાઈ ગયું, શું હાલત કરી છે જીગરિયા, જોતો ખરો? જવાબમાં રડવા જેવું હસી ઊંચા હાથ કરી ગયો. કેવું હતું, જેવી ઉપરવાળાની મરજી, બીજું શું. ઘડીભર સ્થળ કાળ થંભી ગયા હતા. સ્થિતિ પામી કહ્યું, તારું કામ પૂરું કરી લે, પછી મળીએ. આપણે સાંભળી રહ્યા છીએ એક વાર્તા. વાર્તાનું શીર્ષક છે મારી એ રોટલાનું ઋણ ચૂકવવાનું બાકી છે. નાનકડા બ્રેક બાદ આપણે આ વાર્તાને આગળ વધારીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સવાર સવારમાં સઘળો માલ સગે વગે કરવો પડે. છકડો રિક્ષા ભરાઈને રવાના થઈ. બાકીનો વધ્યો તે મચ્છી માલ સ્થાનિક રીતે વેચાવા લાગ્યો. થોડે દૂર ઊભો રહી આ બધું બારીકાઈથી જોઈ રહ્યો હતો. પણ કાસમ જ મન પર સવાર થયો હતો કે બીજું કાંઈ સૂજે કે પ્રવેશે એવું નહોતું. એક સમયે કાસમ પાસે ઊભા રહેવાથી પણ તેને લીધેલા અત્તરની સુગંધથી મધમધી જવાતું હતું અને આજે તેની દુર્ગંધ સહન ન થઈ. શરૂઆત શિક્ષક તરીકે કાસમના ગામમાં થઈ હતી. કાસમને પાન મસાલા અને ઠંડા પીણાની દુકાન હતી. રાત્રિએ મોટા સ્ટીરિયો ચાલુ કરે, ગામ લોકો સાંભળવાને આવે. ગરાકી જામે ત્યારે નવરો બેઠો હું કાસમને હાથને સાથ આપું. હું દુકાનના ઉપર માળે રહું, બેઉ પરણ્યા વગરના એકલા. ઘરો બહુ કેળવાયા પછી કાસમના બા રોટલો ટીપી દે, કહે, મારે એકના બદલે બે દીકરાનું રાંધવામાં વાર કેટલી. તેમનો ભાવ ભારો ભાર, સગા દીકરા જેવો, તેથી મારે હા ના કરવાનો કોઈ પ્રશ્ન નહોતો. આપણે સાંભળી રહ્યા છીએ એક વાર્તા જે અર્ધ સાપ્તાહિકમાં પ્રગટ થયેલી છે. નાનકડા બ્રેક બાદ આપણે એ વાર્તાને આગળ વધારીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: Hey, please, shaadi mat karo, please.
3: Shut up.

0: ગુજરાતના કાશ્મીર જેવા વિસ્તાર લીલીના ઘેરમાં યુવાની અને નોકરીના નવલા દિવસો મજાથી પસાર થયા હતા. પણ ત્યાં સવારે અથવા સાંજે મારી સ્કૂલના સમય સિવાય મને દુકાને બેસાડી કાસમ ક્યાંય નીકળી જાય. પૂછું, કાસમ ક્યાં જઈ આવ્યો? તો સામે ખીખી કરતો મરમાળું હશે પણ મોંમાંથી ફાટે નહીં. થયું હતું દાળમાં કાળું છે પણ કોકમ નથી. ત્યાં તેની બાએ ફોડ પાડ્યો, બોલ્યા, નુરુદ્દીનની નખરાળીને મળવા જાય છે. પછી પૂછ્યું હતું, તે જોઈ છે? ફટાકડી જેવી છે. હા, રોયો, હેરાન થવાનો થયો છે. પછી ખબર પડી હતી કે એ છોકરીનો નવાબશાહી પરિવાર જૂનાગઢ અને પાકિસ્તાનમાં પણ રહેતો હતો. આર્થિક સંપન્ન પરિવારની કન્યાને વહુ તરીકે લાવવી અને પાલવવી કાસમને પોસાય એવું નહોતું. ને તે સમયે કાસમને આવી સલાહ આપવાની ઉંમર પણ નહોતી. જ્યાં ખુદના પગ ગટરમાં હોય ત્યાં ગંગાજળની શું વાત કરવાની. આપણે સાંભળી રહ્યા છીએ એક વાર્તા જેનું શીર્ષક છે, મારી રોટલાનું ઋણ ચૂકવવાનું બાકી છે. નાનકડા બ્રેક બાદ આપણે રેડિયો પાલનપુર પર ફરીથી મળીશું અને આ વાતને આગળ વધારીશું.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો.

0: આપણે સાંભળીએ છીએ એક વાર્તા જેનું શીર્ષક છે મારે રોટલાનું ઋણ ચૂકવવાનું બાકી છે. પછીથી કાસમના લગ્ન થયા. મારી વતનમાં બદલી થઈ ગઈ. ગણ્યા ગાંઠ્યા મહિના, વર્ષ દાડો પત્ર વ્યવહાર રહ્યો ને પછી કાયમી ધોરણે છૂટી ગયો. છેલ્લે તે જૂનાગઢ રહેવા ગયો એટલું સાંભળ્યું હતું. અડધો એક કલાક પછી કાસમ પાસે આવ્યો. સામે જોઈ પડખે બેસી ગયો. કાંઈ બોલ્યા વગર સુનમુન રહ્યો. તેનું મૌન અને દીદાર નબળી સ્થિતિની ચાડી ખાતા હતા. તેથી શું પૂછવું, બોલવું એ પણ એક પ્રશ્ન થયો. એકલો જ છું, જિંદગીના દિવસો પસાર કરું છું. એક વાક્યમાં જાણે જિંદગીનો હિસાબ આપી દીધો. અહીંયા મેં પૂછ્યું, નસીબ બાનું? તો એને જવાબમાં જણાવ્યું, વર્ષો પહેલાં છોડીને ચાલી ગઈ. આવું થવાનું જ હતું, તેની નવાઈ ન લાગી. પણ કહ્યું, ચાલ નસીમ જ્યાં હોય ત્યાં જઈએ, તેને સમજાવીએ. કાસમ રડવા જેવું હસવા લાગ્યો. પછી વ્યંગમાં કહે, ક્યાં જઈશું? ભારપૂર્વક કહ્યું, જ્યાં હોય ત્યાં. તારા બાએ ખવડાયેલા રોટલાનું ઋણ ચૂકવવાનો મને મોકો મળ્યો છે, મેં આવેશમાં ઉમેરી દીધું. આ દેશ બહાર તો નહીં હોય ને? દાંત ભીસી ગુસ્સાથી કહે, હા પાકિસ્તાનમાં છે. જવું છે? સામે બોલવા જેવું કાંઈ રહ્યું નહોતું. અને મારાથી સામે બોલવા જેવું કાંઈ રહ્યું નહોતું.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આજે આપણે એક વાર્તા સાંભળી. મારી રોટલાનું ઋણ ચૂકવવાનું બાકી છે. તેની શરૂઆત અને તેનો અંત આપણને આશ્ચર્યચકિત કરી દે તેવું છે. અંતમાં શીર્ષકને સાર્થક કરવાનું આવે છે ત્યારે ફરીથી એક વિસ્મય જાગે છે કે શું આ શીર્ષક આ રોટલાનું ઋણ શું ચૂકવાશે. ખરેખર આ વાર્તાએ મને પણ વિચારમાં મૂકી દીધી. આ વાર્તા ચંદ્રવો કોલમમાં પ્રકટ થઈ રાઘવજી માધડ દ્વારા લખેલ છે. મારી એ રોટલાનું ઋણ ચૂકવવાનું બાકી છે. આવા જ સબ્જેક્ટ, આવા વિષયો અને આવી વાતો હું લઈને આવતી રહીશ તમારી માટે રેડિયો પાલનપુર પર. પરંતુ તમારે અમારી સાથે જોડાયેલા રહેવું પડશે. તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરીને જ્યાં છો ત્યાંથી અમને સાંભળી શકો છો. મારા સહિત અમારા રેડિયો પાલનપુરના ઘણા અવનવા શો આવે છે. અમારા બધા આરજીસ તમારી માટે કંઈક નવું પીરસતા હોય છે. એ બધાને સાંભળવાનું તમારે મોકો જોઈતો હોય તો હમણાં જ અમારી એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી દો, રેડિયો પાલનપુર. તથા તમારું પ્રતિભાવ અને રિવ્યૂ અમને અમારા વોટ્સએપ નંબર 9592966 પર મોકલાવી શકો છો. ધીસ ઇઝ આરજી અંજલી. નેક્સ્ટ ટાઈમ ફરીથી એક નવી વાત સાથે મળીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM

રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-9966-88 9512-9966-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-9966-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનીતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM અને હું રશ્મિ હાડા. આજે દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે એવી દીકરીને મળવા જઈ રહ્યા છીએ કે જે સમગ્ર ઉત્તર ગુજરાતનું ગૌરવ છે અને કોમર્શિયલ પાયલોટ તરીકે સિલેક્ટ થયા છે. હેલો રાગિણી પરમાર, જે આજે આપણી વચ્ચે છે. હેલો.
2: હેલો મેમ.
1: રાગિણીજી, આપ આ પાયલોટ તરીકેના ફિલ્ડમાં જોડાયા છો, તો કહેવાય છે કે જનરલી આ ફિલ્ડમાં છોકરાઓ અને એ બધા જ આ ફિલ્ડને પસંદ કરતા હોય છે અને તમે એક દીકરી તરીકે આ ફિલ્ડ પસંદ કર્યું છે, તો આ પાયલોટ સુધીના અભ્યાસ દરમિયાન તમે કયા કયા સોંપાનો સર કર્યા છે?
2: મેં 2001માં મેં મારું 12th ક્લિયર કરેલું, પછી એના પછી મેં બીએસસી બીએડ અને પીટીસી કરેલું. ત્યાર સુધી મારા પપ્પાને મેં અમે બંને જણા કોમર્શિયલ પાયલટની બધી ઇન્ફોર્મેશન ભેગી કરેલી અને 2011માં મેં અમદાવાદ એવિએશન એન્ડ એરોનોટિક્સમાં એડમિશન લીધેલું. સૌ પ્રથમ મેં મેડિકલ ક્લાસ પણ મેડિકલ હોય છે એની એક્ઝામ ક્લિયર કરેલી. એના પછી મેં અમદાવાદ એવિએશન એન્ડ એરોનોટિક્સમાં એડમિશન લીધું. એડમિશન લીધા પછી એ લોકોએ મારી તાલીમ સ્ટાર્ટ કરેલી. તો કમર્શિયલ પાયલટ બનવા માટે બેસિકલી 5 પેપર, એક રેડિયોની એક્ઝામ, ક્લાસ 1 મેડિકલ અને 200 કલાકની ફ્લાઇંગ, આટલી વસ્તુની જરૂર પડે છે. તો આ બધું વસ્તુ મને કરતાં કરતાં 2-3 વર્ષ લાગી ગયા અને એમાં લાસ્ટમાં મેં નાગપુરમાંથી મારી તાલીમ પૂરી કરીને ડીજીસીમાં મારા પેપર સબમિટ કરેલા. તો 2014માં સપ્ટેમ્બરમાં મને કમર્શિયલ પાયલટ લાઇસન્સ મળેલું. એના પછી મેં પછી જોબ માટેની પ્રિપેરેશન સ્ટાર્ટ કરેલી.
1: તમે અત્યારે પાલનપુરમાં અને કહેવાય કે કુંવરબાની સ્ટુડન્ટ છો.
2: હા.
1: અને કુંવરબા સંસ્થાએ તમને ખૂબ
2: ખૂબ જ મેં ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને 10th સ્ટાન્ડર્ડ સુધી મેં કુંવરબામાં જ અભ્યાસ કરેલો. જ્યારે મારે 12th કમર્શિયલ પાયલટ બનવા માટે 12th સાયન્સની જરૂર હોય છે, તો ત્યારે કુંવરબામાં હતું નહીં. ત્યારે પછી મેં કર્ણાવતમાં ગયેલી, પણ મારો બધો જ કહેવાય ને બેઝિક મારો અભ્યાસ કુંવરબા સ્કૂલમાં જ થયેલો છે.
1: ખૂબ સરસ. તો તમે જે અત્યારે કોમર્શિયલ પાયલોટ તરીકે છો, તો કહેવાય કે જનરલી લોકો ફ્લાઇટમાં બેસતા પણ ડરતા હોય છે અને ફ્લાઇંગ રન થતી હોય ત્યારે પણ એમને એક અનેરો ડર લાગતો હોય છે, તો તમે તો અત્યારે ફ્લાઇટ રન કરી રહ્યા છો. તમારું જે અત્યારનો બેઝિક છે, પરમેનન્ટ બેઝ, એ ક્યાં સુધીનો છે?
2: મારો અત્યારનો પરમેનન્ટ બેઝ દિલ્હી છે. દિલ્હીથી મેં ફ્લાઇટ ઓપરેટ કરું છું. બધી ક્રિટિકલ એરફિલ્ડ છે, દિલ્હી, દિલ્હીથી ધર્મશાળા, કુલ્લુ, ધેન દેહરાદૂન, તો ત્યાંથી અમે લોકો અલ્હાબાદ, તો નાના નાના ક્રિટિકલ એરફોર્સ બેઝ છે ને ત્યાં અમારું એરક્રાફ્ટ જાય છે. બેસિકલી મેં એટીઆર પર છું અત્યારે. જ્યારે એટીઆર પછી બોઈંગ અને એરબસ, એમ સ્ટેપ બાય સ્ટેપ જેમ સીટિંગ કેપેસિટી હોય ને એરક્રાફ્ટની, એ રીતે એરક્રાફ્ટના નંબર ઓફ કેપેસિટી બઢતી જાય. તો મેં નાના એરક્રાફ્ટ પર છું એટીઆર પર અને ડેલી લાઈક એક જોબ તરીકેનું થઈ ગયું. હા.
1: તો થોડોક ડર કે એવું તમને રહેતું?
2: બિલકુલ નહીં,
1: બિલકુલ નહીં. સરસ. અત્યારે આપણી વચ્ચે રાગિણી પરમારના પિતાશ્રી પણ ઉપસ્થિત છે. સર, આપ એક રિટાયર્ડ નાયબ મામલતદાર તરીકે નિવૃત્ત થયા છો, તો આપે એક દીકરી

0: અને એ દીકરીને એનું ફિલ્ડ એટલે કે પાયલોટ તરીકેનું ફિલ્ડ એને અચીવ કરાવ્યું છે. ઘણી બધી તકલીફોથી આપણે ગુજર્યા હશે, તો સર એ બાબતે આપ શું કહેશો?
1: આમ તો જનરલી તો એની એક ખ્વાહિશ હતી કે મારું પાયલોટ થવું છે, એટલે મેં તો આમાં કરતાળ વસ્તુ હતી, એક બેબી હતી, એટલે મને પણ ડર હતો કે શું થશે. પણ એની ઈચ્છા હતી એટલે પછી મેં પણ એમાં ઝંપલાવ્યું. અને અંદર અંદર ઉતરી જોયું તો 25-30 લાખ સુધીનો ખર્ચો હતો. તો એ ખર્ચને પહોંચી વળવા માટે મેં મારા મકાન ઉપર લોન લીધી, સરકારમાંથી લોન લીધી. એમ કરીને એને સાથે સાથે એનો જે ગોલ હતો એમાં એટલી બધી સ્ટ્રોંગ હતી, હું સતત એની પાછળ 24 કલાક એની પાછળ હતો. કોઈ પણ જગ્યાએ કોઈ ભૂલ થતી હોય, કોઈ રહેવામાં ભૂલ થતી હોય, કોઈ કોઈના જોડે અચીવમેન્ટમાં ભૂલ થતી હોય, સતત માર્ગદર્શન આપતો. એટલે પહેલાં મેં એના બધા પેપરો ક્લિયર કરી નાખ્યા અને ફ્લાઇંગ જહાજ ચાલુ કરાવ્યું. એ રીતે કરતો સમાજનું માનસિકતા છોકરીઓને ના
0: હા,
1: ભણાવવાની,
0: એ જનરલી
1: પણ
0: માનસિકતા.
1: મારે તો એમ જ હતું કે આટલી બધી બિલિયન છોકરીઓને ભણવું જ છે. મેં આમાં પણ એના તરફી ઝુકાવ કરી અને એમનો સહકાર આપ્યો. જોકે આજે ગુજરાત સુધી તો 12 છોકરીઓને મોકલી એટલે ડરી જવાય, કારણ કે હોસ્ટેલોમાં રહેવાનું હોય, પ્રેમ ગેસ્ટમાં રહેવાનું હોય, જંગલોમાં દૂર દૂર સુધી ફ્લાઇંગ કરવા જવાનું હોય, રાત્રે એટલી આવવાનું હોય આવા સંજોગોમાં. પણ સતત એને મેં ફોન પર મારા જોડે લેજન્ડ રાખી દીધી, એટલે એના મને ડર ભાગી ગયો. ત્યારે તો છોકરીઓની એટલી બધી ઇન્ડિયા લેવલે તો દરેક દરેક ક્ષેત્રમાં એટલી બધી કારકિર્દી છે, તો મુજબ એનો ગોલ સફળ કર્યો. અને એમાં મેં મારા જીવનનું બધું જ જેટલું તો નીચોઈને એને આપી દીધું
0: વાત
1: કે ભાઈ તારું જીવન સફળ થાય, એ જ મારું લક્ષ્ય હતું. અને એ પ્રમાણે કર્યું તો આજે એટલી બધી હાઈ લેવલ ઉપર ગઈ, સમાજમાં પણ ખૂબ એના માટે લાગણી વ્યક્ત થાય. બ્રિલિયન્ટ છોકરી છે એટલે મને પણ ગર્વ.
0: તમે જ્યારે રન કરતા હશો ફ્લાઇટ, ત્યારે થોડોક તમને પણ ડર તો રહેતો જ હશે કે અત્યારે આ જાય છે રન કરવા માટે, તો શરૂઆતના બેઝ પર તમને આવું થતું હશે કે
1: એટલે ડર તો રહે જ, પણ જોબ જે ટાઈપની હતી, પછી બધું જ્યારે આ નેટ ઉપર બધું જોયું, વાત મુજબ 50% લેડીઝ જો આના અંદર હોય તો એ ડર રાખવાની કોઈ જરૂર નહીં. બરાબર, છોકરીઓને એક આપણે મા બાપ તરીકે સમાજ ડરાવે જ છે, એને અપ કરવાનો પ્રયત્ન નહીં કરતો. જે અપ કરશે ને એનો છોકરો કદી પાછો નહીં પડે. અને મેં એને અપ કરવાનો પ્રયત્ન કર્યો, હું કદી એ મને પોતાને પણ ફ્રી ટિકિટ મળે, પણ હજુ સુધી હું પ્લેનમાં એની જોડે નથી બેઠો. એની મમ્મી ગઈ છે, હું નહીં ગયો. હું બસ એનું આ પ્રિપરેશન જ જોઉં છું. હવે એનું બિલકુલ કમ્પ્લીટ થઈ ગયા, હવે એનું મેરેજનું મારું ગોઠવણ બાકી ગોઠવાઈ જાય, એનું જીવન સફળ થાય, મારી કામગીરી.
0: સરસ. રાગિણીજી, આપનો અત્યારે જે આ પાયલોટ તરીકેની જોબ છે, તો એમાં સેલરી બેઝ કેટલો હોય છે?
2: અત્યારે મારો ઇનિશિયલ સ્ટેજ 2,60,000 છે, અને જેમ જેમ મને એક્સપિરિયન્સ મળે,
0: વધે
2: મેં કેપ્ટન્સમાં જાઉં તેમ એમ સેલરી વધતી જાય.
0: વધતી જાય છે. સરસ. તમને આ પાયલોટ સિવાય કયા શોખ છે? કે
2: મને
0: પાયલોટ તો ખરું જ,
2: મને એક તો ફરવાનો શોખ છે, પછી વૃદ્ધાશ્રમમાં, પછી બાળકો સાથે રમવામાં. તો મેં દિલ્હીમાં 2-3 સંસ્થા સાથે એમની સાથે જોડાયેલી છું. ઇવન જ્યારે પણ ગુજરાત આવું છું, તો મારી સિસ્ટર જે છે એ બધી જે આંગણવાડી હોય ને એના સાથે જોડાયેલી છે, તો એમના ત્યાં જઈને એમને જમાડવાનું ને એ વસ્તુ મને વધારે ગમે.
0: ચેરિટી,
2: ચેરિટી લાઈક
0: સેવાકીય પ્રવૃત્તિઓમાં.
2: હા, સેવાકીય પ્રવૃત્તિ.
0: સરસ. આપ જ્યારે અહીંયાથી ઘરેથી જ્યારે જોબ પર જાઓ છો, ત્યારે તમને પરિવાર પણ ખૂબ યાદ આવતો હશે, અને પરિવારમાં પિતાશ્રીની સાથે બીજા કોને તમે મોટિવેશન ગણો છો કે એમને પણ તમને બેકઅપ આપ્યું છે?
2: મારે સૌથી વધારે મોટિવેશન મારા પપ્પા, મારી મમ્મી અને મારી બહેન. મારી બહેન અને મારા પપ્પા ઓલવેઝ મારા સાથે જ હોય. જ્યારે પણ અત્યારે પણ મારી ફ્લાઇટ હોય એના પહેલાં જાઉં, તો પપ્પાને બહેને ફોન કરીને જાઉં કે મેં ફ્લાઇટ પર જાઉં છું. લેન્ડ કર્યા પછી જો રાત્રે બહુ લેટ થઈ ગયું, તો પણ મેસેજ છોડી દો કે મેં આવી ગઈ છું. ત્યારે તો એ બંનેનો બહુ મોટો હાથ છે મારા કારકિર્દી બનાવવા માટે.
0: સાચી વાત છે. આપ જ્યારે પાયલોટ તરીકે ફ્લાઇટ કરો છો રન, તો તમે જે પ્રેક્ટિકલી જ્યારે તમે શીખ્યા હશો, ત્યારે કઈ રીતે એ પ્રેક્ટિકલી તમે જોઈન કર્યું?
2: આમાં કેવું હોય છે ને, જ્યારે આપણે નોર્મલી ગાડી શીખવા જઈએ ને, એ ટાઈપે અમે જ્યારે કમર્શિયલ લાઇસન્સ લેતા હોય, તો બેઝિક અમને એરક્રાફ્ટને ટેક ઓફ કેવી રીતે કરવા, લેન્ડિંગ કેવી રીતે કરવું, ક્રિટિકલ કન્ડિશન આવે તો કેવી રીતે કરવું, એ નાના એરક્રાફ્ટ પર એક તાલીમ આપે. અને જ્યારે જોબ મળે એના પછી દરેક એરક્રાફ્ટ અલગ અલગ હોય, તો જે એરક્રાફ્ટ તમે તમે જે એના માટે સિલેક્ટ કર્યું છે એની પણ ફરીથી ટ્રેનિંગ થાય, અને એ ટ્રેનિંગ બહુ ટફ હોય છે. લાઈક એ ટ્રેનિંગ જ્યારે ચાલતી હોય ત્યારે તો કોઈના સાથે

0: બસ મારા પપ્પાને કહ્યું કે પપ્પા મેં જાઉં છું અને મેં આવી, એના સિવાય વાત કરવાનો પણ ટાઈમ નહીં મળે. અને એ ટ્રેનિંગ થઈ ગયા પાછા પાછા તમે જે પણ કંપનીમાં, ધારો કે મેં એર ઇન્ડિયામાં છું, ફરીથી એર ઇન્ડિયા ફરીથી મને ટ્રેનિંગ આપેલી 3 મહિના પછી. ઓનલાઈન એ લોકો ચેક કરે કે હા કે ઇધર કે પાયલટ કમ્પ્લીટ છે કે નહીં, એ બધું કર્યા પછી તમે ઓનલાઈન રિલીઝ કરે. મને જૂન 2017માં એઝ અ ફર્સ્ટ ઓફિસર ઇન એર ઇન્ડિયા રિલીઝ કરેલી.
1: પાયલટ તરીકેના જોબની સાથે તમને કોઈ એચિવમાં એવોર્ડ્સ કે એવું કંઈ મળેલું છે?
0: મને ગુજરાતમાંથી ઘણા બધા એવોર્ડ મળેલા છે, લાઈક ડોક્ટર આંબેડકરનો છે, અમારા સમાજમાંથી પણ મળેલા છે, જે અમે પીડીસી કરેલું છે ત્યાંથી પણ મને એવોર્ડ મળેલો છે.
1: તમે ગુજરાતનું ગૌરવ છો. રાગિણીજી, આપના આ એચિવની સાથે લાઈફમાં તમે કયા ગોલને વધારે સિદ્ધ કરવા માંગો છો? પાયલોટ તો ખરા જ, પણ એ સિવાય
0: મારે એની નાનપણથી હતી ત્યારે એક જ ગોલ હતો કે પાયલટ બનવું છે બસ, અને અત્યારે મેં અચીવ કરી લીધું.
1: રાગિણીજી, પાયલોટ તરીકેની જોબમાં મોસ્ટ ઓફલી એવું હોય છે કે જેન્ટ્સ ને લેડીઝ હોય, તેમાં જેન્ટ્સ જ વધારે હોય?
0: મેમ, આપણે ઓલ ઓવર ધ વર્લ્ડ ઇન્ડિયામાં 50% વુમન પાયલટ છે, વુમન પાયલટ એમ્પાયર. ઘણી વખતે એવું થઈ જાય છે કે જે અમે ફ્લાઇટમાં જઈએ ને તો ક્રુ પણ, લાઈક કોકપિટ ક્રુ કહેવાય અમારે, બંને પાયલટ એ પણ લેડીઝ છે, અને જે કેબિન ક્રુ છે એઝ એરોસ એ પણ ક્રુ છે. તો અમે 4 છોકરીઓ ભેગી થઈને ફ્લાઇટને લઈને જઈએ છીએ ને લાવીએ છીએ, એટલે એવું છે નહીં કે ભાઈ છોકરીઓ નહીં કરી શકે. છોકરીઓ માટે પણ ચેલેન્જિંગ જોબ છે, બટ મેં પણ કરું છું અને આગળ મેં બધી દીકરીઓ છે એમને પ્રેરણા આપું કે થાય કેમ નહીં થાય. આજે તમે આઈએસ બની શકતા હો તો તમે પાયલટ કેમ નહીં બની શકો? આઈએસ જેટલું ટફ છે એટલું જ પાયલટ ટફ છે. તમારે ત્યાં વાંચવાનું છે ને અહીંયા પ્રેક્ટિકલ કરવાનું છે, તો એવું નથી કે નહીં થઈ શકે. અને મેં આપણા જેટલા પણ સમાજમાં છોકરીઓ છે એને રિક્વેસ્ટ કરું, બેસિકલી પેરેન્ટ્સને, જે મારા પપ્પા આજ સુધી મને મેરેજ માટે નથી પૂછી કે તારે મેરેજ ક્યારે કરવા છે, પણ હા ભણવા માટે મને હંમેશા કે તારે આ કરવાનું છે. તો એ વસ્તુ દરેક પેરેન્ટ્સને આવવું જોઈએ કે ભાઈ છોકરીને તમે ની મેરેજ કરાવો તો ચાલશે, પણ એની કારકિર્દી એવી બનાવો કે એને ઉઠીને કોઈને સામે પગ પૈસા નહીં માંગવા પડે, સામેથી છોકરીને તમને બોલાવે બધા કે ભાઈ મારી છોકરી આ છે. તો એ મારા પપ્પાએ મારા પાછળ બહુ ભોગ આપ્યો છે, જેટલું કમાયું છે બધું મારામાં નાખી દીધું છે, મારી બીજી બહેનમાં પણ નાખી દીધું છે, અને 3 સિસ્ટર અમને એવી લેવલ પર લાવીને મૂકી દીધા છે કે આજે અમને પોતાને ગર્વ થાય છે કે આ મારા પપ્પા છે. અને મારા પપ્પાને રિક્વેસ્ટ કરી કે પપ્પા તમે કહો કે એ લોકો એમને મને ભણવા માટે કેટલી બધી મહેનત કરી છે, મારા કરતાં વધારે મહેનત એમની છે.
2: આમ તો જનરલી સમાજમાં એવું માન્યતા છે કે દીકરીને તો ભણાવાય નહીં, સાસરે મોકલવાની હોય, પગાર આપણે લેવાનો હોય, એટલે કોણ આટલો ખર્ચ કરે? પણ મેં એવી માન્યતાને બિલકુલ તિલાંજલી આપી, અને રાગિણી અને એની સાથેની 2 બહેનો બધા પાછળ પુષ્કળ ખર્ચ કરીને એમનું હાઈ લેવલ જીવન બને એવા પ્રયત્ન કર્યા છે. આજે એના એક એક ઇવેન્ટ ઉપર હું ધ્યાન આપતો, દરેક વસ્તુમાં રાગિણી તું ક્યાં ભૂલ કરી રહી અથવા આ સુધાર, એમ સતત એના પાછળ જતો. દરેક મા બાપે છોકરીઓ પ્રત્યે જે અભિગમ છે કે એના આપણે ભણાવાય જ નહીં, એના પસખર્ચ ના કરે, એ બદલવો જોઈએ. આજની તારીખમાં જો છોકરી છે ને તો મા બાપ બીમાર હશે તો પહેલાંય ઉભી રહેશે, છોકરા હશે ને તો એ આપણે દૂર હશે. છોકરીઓ પ્રત્યેનો અભિગમ બદલી અને છોકરીઓ પગભર થાય એવો પ્રયત્ન કરવા તમામ પુરુષ પ્રધાન પુરુષોને વિનંતી કરું છું.
1: શું વાત છે સર, આપે તો એક એવો મેસેજ આપી દીધો કે જેનાથી સમાજને એ ચોક્કસ સાબિત થશે કે દીકરો અને દીકરી એક સમાન છે. તો આ હતા રાગિણીજી, અને એમને મળીને ખૂબ જ આનંદ થયો. ઉત્તર ગુજરાતનું ગૌરવ અને પાયલોટ તરીકે ઉત્તર ગુજરાતની દીકરી જ્યારે જાય તો સમગ્ર ગુજરાત અને ઉત્તર ગુજરાતને ખૂબ જ આનંદ થાય. થેન્ક યુ સો મચ.

0: નમસ્તે શ્રોતા મિત્રો, આપણી દીકરી શ્રેણીના આવતા એપિસોડમાં આપણે સંવાદ કરીશું નેશનલ જુડો ચેમ્પિયન ધ્વનિ રાજેશકુમાર પટેલ.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિક.

0: બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હેલો પાલનપુર, 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર, આપ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ પાલનપુર શહેરના સમુદાયના અવાજ સમા રેડિયો પાલનપુર પર હું આરજે એઆર લઈને આવું છું ગુજરાતી ભાષાનું સાહિત્ય. કેટલીક રોચક, અદ્ભુત, હકારાત્મક, ઐતિહાસિક સંસ્કૃતિને અને આપણા સમાજને એક સાચી દિશા આપનારી ઘણી બધી સુંદર મજાની વાર્તાઓ લઈને, આ બધી વાર્તાઓમાંથી, આ બધા કથાનકમાંથી, નવલકથાઓમાંથી ચોક્કસપણે તમારા હૃદયને અને આવનારી પેઢીને આપણા ગુજરાતી ભાષાના સૌંદર્યની સાથે આપણા સમાજ જીવનની પણ એક ઓળખ મળતી રહેશે. હમણાં હું આપ સૌને સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશ ઠાકર, તેમાંની તેઓએ જ્યારે ઓએસડી તરીકે સોમનાથ યુનિવર્સિટીમાં કામ કર્યું હતું ત્યારની પોતાના વાંચનની, વિચારની અને આસપાસના સ્થળોની જે પણ કથાઓને માણી છે, સમજી છે, વિવેચન કર્યું છે, તેને વાર્તા સ્વરૂપે રજૂ કરી છે. તેમાંની 1-5 પ્રકરણની વાર્તાઓ આપણે માણી ચૂક્યા છીએ અને હવે માણીશું પ્રકરણ 6, મૃત્યુ મરી ગયું વેલોલ. સોમનાથ પ્રભાસથી આશરે 30 કિમી દૂર વ્રજની નદીના કિનારા પર ભગવાન ધન્વંતરીનો સુંદર આશ્રમ આજે પણ વિદ્યમાન છે. નદીનું ખળખળ વહેતું વહેણ આસપાસના અરણ્યમાંથી અનેક વનૌષધિઓને, સૌરભને લઈ વહેતી સુગંધિત હવા અને અનેક પ્રકારના પંખીઓના કલરવથી સંગીતમય બનતું વાતાવરણ, આશ્રમથી તદ્દન નજીક તક્ષકની ગુફા અને બાજુમાં ઘીઘૂર વડલો જેના સૌથી ઊંચી ડાળીના પાન લીલા નહીં પણ સફેદ જોવા મળે છે. વિરામ બાદ પણ મારી સાથે જોડાયેલા રહો અને સોમનાથની પૃષ્ઠભૂમિની આ વાર્તાઓને માણતા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એવા મનોરમ સ્થાનની પૌરાણિક વાર્તા આપણે આજે માણી રહ્યા છીએ. આજથી હજાર વર્ષ પહેલા આવા રમણીય મનોહારી અરણ્યમાં એક તેજસ્વી યુવાન જુદા જુદા અમૂલ્ય ઔષધો એકઠા કરી રહ્યો છે. પંખીઓના જ્ઞાન અને વહેતી સરિતાના ખળખળતા ધ્વનિ સાથે સ્વર મેળવતો હોય તેમ મંદ મંદ વેદ મંત્રોનું જ્ઞાન પણ સાંભળીને અને કહીને તેનું ગાન પણ કરી રહ્યો છે. ત્યાં અચાનક આ સુમધુર વાતાવરણને ચીરતો દબદબાટી ભર્યો કર્કશ અવાજ યુવકને કાને પડે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની એ પુસ્તકના પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલ વાર્તાના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશ ઠાકર, આપણા ગુરુજી. દસમસ્તા દોડી રહેલા નાગરાજ ત્યાં તે યુવકની નજરે પડે છે. તે પોતાના ધ્યાનમાંથી જાગતો હોય એમ ચારે તરફ પોતાની નજર દોડાવે છે. મંદ મધુર છતાં દ્રઢ અવાજમાં તે બોલી ઉઠે છે, શાંત શાંતિ નાગરાજ, આ સુમધુર વાતાવરણને ડહોળી રહ્યા છો, શાંતિથી ચાલો. એવી તે શું ઉતાવળ તમને અશાંત બનાવે છે? પોતાની ગતિની જેમ જ પોતાના કર્કશ અવાજમાં એ જવાબ આપે છે આગો ખસ યુવક, મારા માર્ગમાંથી દૂર થા, મારે ઘણી જ ઉતાવળ છે, જલ્દી પહોંચવાનું છે, મારો સમય બગાડીશ નહીં, યુવક એ જ શાંતિથી નાગરાજને કહે છે. અરે નાગરાજ, ઉતાવળ અને અસ્વસ્થતાને કોઈ સંબંધ

સ્વરા તો હોય પણ અકળામણ શા માટે લાગે છે? કોઈ અણગમતા કામ માટે તમને વિવશ કરવામાં આવ્યા છે? થોડાક શાંત થતા અવાજની ગરમી ઓછી કરીને બોલી ઉઠે છે, હા ભાઈ, આજ્ઞા પાલન કરવાનું છે અને કામ મનને ગમે નહીં તેવું છે. મને કોઈકના દેહાવસાનનું કારણ બનવાનો આદેશ થયો છે. નાગરાજ જવાબ આપે છે. આ વાતનું અનુસંધાન માણીશું આપણે વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

જીવની પુસ્તકના પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલ વાર્તાના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશ ઠાકર, એટલે કે આપણા ગુરુ. હું તો ભગવાન ધન્વંતરીનો અંતેવાસી છું અને ભગવાન ધન્વંતરીએ મને પણ અમોઘ ઔષધોનું ચયન કરવા માટે અહીં મોકલ્યો છે. પરંતુ મારા એક પ્રશ્નનો જવાબ આપશો, શું આપને પરીક્ષિત જેવા મહામાનવને પીડાદાયક મૃત્યુ આપવામાં ઔચિત્ય દેખાય છે? થોડા ક્ષોભ સાથે નાગરાજે કહ્યું, બંધુ, અહીં ઔચિત્ય અને અનઔચિત્યનો પ્રશ્ન જ નથી, પણ તમે મને શાસ્ત્ર યુક્ત લાગો છો, તો કહો, પૃથ્વી ઉપર જન્મેલા દરેક જીવ માટે મૃત્યુ અનિવાર્ય ઘટના છે કે નહીં? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ હ, પરીક્ષિતનું પણ મૃત્યુ તો નિયતિએ નક્કી કર્યું જ હોય, મારે તો માત્ર સાધન બનવાનું છે. હવે યુવક થોડો મૂંઝાયેલો લાગ્યો, પરંતુ બોલ્યો, તક્ષકરાજ, પરીક્ષિત જેવો મહામાનવ પ્રેમ વત્સલ ધર્મ પ્રેમી મહાન વંશનો વંશજ અને આવું અપમૃત્યુ? તક્ષક ઉતાવળે બોલી ઉઠ્યા, તે નક્કી કરવાનું કામ મારું નથી, મારું કામ તો આજ્ઞાનું પાલન કરવાનું છે, અને યમરાજની આજ્ઞા કોણ ટાળી શક્યું છે? સાચે જ, કોણ ટાળી શક્યું છે? વાર્તાને અંશોને માણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

યુવક જવાબ આપે છે તક્ષકરાજના એ પ્રશ્નનો અને કહે છે, ટાળી શકાયું છે. આ પરીક્ષિતના દાદા પિતામહ ભીષ્મે પોતાના મૃત્યુને પોતાની ઈચ્છા થાય ત્યાં સુધી અટકાવી દીધું હતું. અને તમે જાણો છો, મૃત્યુનો ભય સૌને સતાવે છે, પણ પિતામહ ભીષ્મનો પુત્ર મૃત્યુને પણ મહોત્સવ બનાવી રહ્યો છે. કદાચ વિશ્વમાં એક મનુષ્ય એવો છે જેને પોતાના મૃત્યુની તિથિ સમય બધું જ ખબર છે, અને છતાંય જીવનના અંતિમ દિવસોનો આનંદ લઈ રહ્યો છે. નાગરાજ કહે કે કેવી રીતે? કે રાજ્યની ધુરા જન્મેન્જયને સોંપીને યમુનાના કિનારે તે દેહ શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ અને હૃદય શુદ્ધિ આચરી રહ્યો છે. નાગરાજ કહે, ભાઈ કંઈક વિચારવા જેવું તો લાગે છે, અને મને સમજાય તેવું તો બોલ. યુવક કહે, સાંભળો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલ વાર્તાને. યુવકને કહે છે નાગરાજ, ત્યારે યુવક તેને સમજાવે છે. કૃષ્ણપ્રિયા યમુનાજીના તટ પર બેસી સુખદેવજી પાસે શ્રીમદ ભાગવતનું અત્યારે પરીક્ષિત રાજા શ્રવણ કરી રહ્યા છે. સેંકડો નરનારીઓ પુણ્યકર્મનો લાભ મેળવી રહ્યા છે. ભાગવત સમાપ્ત થશે અને તરત જ મોક્ષ દ્વાર ખુલશે, અને એક ક્ષણે મારે પરીક્ષિત રાજાને મારા અમોઘ વિષ્ટિ મૃત્યુના દેવને સોંપવાના છે. નાગરાજ, મૃત્યુને સોંપનાર તમે વળી કોણ? તમે તો નિમિત્ત છો એવું કહ્યું. નાગરાજ કહે, અરે પણ યમરાજાએ પણ પરીક્ષિતને દેહ મુક્ત કરવા માટે મારા વિષનો આશ્રય લેવો પડ્યો, અને મારું વિષ અમોઘ છે. વાર્તાના અંશોને માણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

90.4 મેગાહર્ઝ પર આરજે એઆર ના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને. યુવક જવાબ આપે છે, નાગરાજ હું પણ ધન્વંતરીનો શિષ્ય છું. ધન્વંતરીએ ચીંધેલ ઔષધના પ્રભાવનો અણસાર તમને પણ નથી. ગમે તેવા ઝેરનું મારણ અહીંના ઔષધમાં છે. અલમ દર્પેણ, નાગરાજ હવે ગુસ્સામાં આવી ગયા હતા. પોતાના પ્રભાવની શક્તિને અવગણતો આ યુવક તેમને ઉદંડ લાગતો હતો. તેમણે વિચાર્યું, આ યુવકને મારા વિષ પ્રભાવના દર્શન કરાવવા જ પડશે. હે મૂર્ખ, શું સમજે છે? તક્ષકને એ બોલ્યો તો પછી વિપ્રવર્ય મારે તમને મારા વિષનો પ્રભાવ તો બતાવવો જ પડશે. મારા ઔષધ પ્રયોગનો આ પ્રયોગ પણ તમે જોઈ લો. આ જુઓ, વિશાળ વટવૃક્ષ ઊભું છે એમ તક્ષક કહે છે. ચૈતન્ય સભર એના મૂળમાં હું માત્ર એક દંશ દઈને અને વૃક્ષને મારણ કરીને મરણના શરણ કરી દઈશ. યુવક કહે, જોઈએ ત્યારે, એ પણ જોઈ લઈએ. તક્ષકે ઘનઘોર વટવૃક્ષના મૂળ આગળ એક દંશ દીધો અને તરત જ વૃક્ષના પાંદડા પીળા પડી ગયા. શાખાઓ ઢીલી પડી ગઈ. વટવૃક્ષ નિમેષ માત્રામાં મૃત્યુ ગામી થયું. નાગરાજ બોલ્યા, જોયું વિષ? આ તો પ્રકૃતિનું પ્રિય સંતાન, અમર્યાદ. એનો જીવનકાળ મારા વિષનો પ્રભાવ જોયો કે કેટલી ક્ષણમાં એના આત્મા યમસદને પહોંચ્યા. નાગરાજના કથનમાં ભારો ભાર અહંકારનો રણકો હતો, પણ સૌમ્ય યુવક જવાબ આપે છે, થોભો નાગરાજ, મૃત્યુનો નિશ્ચય કરવામાં ઉતાવળ ન કરો. તમારું વિષ અમોઘ છે, પણ વટવૃક્ષના મૃત્યુના હજુ સમય આવ્યો હોય તેવા કોઈ અણસાર નથી. તમે અનુજ્ઞા આપો તો આ ઔષધનો પ્રયોગ કરું. શું યુવક પ્રયોગ કરશે, સફળ થશે? માણીશો વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શું આ ઔષધનો પ્રયોગ કરું? યુવક પોતાના ઔષધ પ્રયોગથી વૃક્ષને પુનર્જીવિત કરી દે છે. વટવૃક્ષ ફરી પહેલા જેવું બની જાય છે. માત્ર એક ડાળી શુષ્ક છે. નાગરાજને તો પરસેવો વળી ગયો. પોતાના અમોઘ વિષ પ્રયોગ નિષ્ફળ જતા ફાટી આંખે જોઈ રહ્યા. એમના કંઠમાંથી ઉદ્ગારો સરી પડ્યા. ધન્ય છે ભગવાન, ધન્વંતરી ધન્ય છે. આપના ઔષધિએ મારા દીધેલા મૃત્યુને પણ પાછું ઠેલ્યું. હા, કારણ કે એ મૃત્યુ આપી દીધું હતું. આ વટવૃક્ષના ભાગ્યમાં સહજ ભાવે મૃત્યુ આવેલ ન હતું. જીવનની તો અવધિ શેષ હતી. મારા ઔષધની તેથી જ અસર થઈ તેવું યુવક કહે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલના અંશોને. નાગરાજ બોલ્યા, અરે હું તો અંદરથી પ્રસન્ન હતો. હવે હું આ મહામાનવના મૃત્યુનું કારણ નહીં બનું. યુવક વિનયપૂર્વક બોલ્યો, નાગરાજ હું કોણ? ભાગ્યની રેખાને બદલનારો ભગવાન ધન્વંતરીની પણ કાલશક્તિ ગતિને અવરોધવાનું પસંદ ન જ કરે ને? નાગરાજ, પરીક્ષિતની અંતિમ ઘડી તો આવી રહી છે. તમારે ત્યાં પહોંચવાનું છે તે નિર્ધારિત છે. નિયતિના વિધાનમાં પરિવર્તન ના થઈ શકે. પણ નાગરાજના સ્વરમાં વિનમ્રતા આવી ચૂકી હતી. પણ તો પછી વિધાતાએ મને તક્ષકને કેમ પસંદ કર્યો? આવા ઘોર કૃત્ય માટે હું નહીં જાઉં. જઈશ તો પણ તમે એને જીવંત કરી દેશો. મને બધી દિશાઓમાંથી અપયશ મળશે. તમારે જવું જ પડશે મારી સાથે ત્યાં સુધી. તમને વિધાતાએ પસંદ કર્યા તેનું કારણ પણ પરીક્ષિતે પોતે જ સર્જ્યું હતું. ભૂખ તરસથી પીડાતા તેમણે પોતાનું શાન ભાન ગુમાવી દઈને ઋષિના કંઠમાં મૃત્યુ સર્પહારની જેમ પહેરાવી દીધો હતો અને ઋષિપુત્રોનો શ્રાપ પણ પામ્યા હતા. કાળચક્ર તો પોતાની રીતે ચાલ્યા જ કરે. કર્તવ્ય કર્મમાં માફી ન હોય. તમે જશો, પરીક્ષિતને દંશ દેશો અને પરીક્ષિતનો આત્મા દેહ પિંજરને ત્યજી દેશે. નાગરાજ આ વાતથી હજુ સ્વસ્થ નથી થયા અને વાતને આગળ પૂછે છે. શું પૂછે છે તે માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નાગરાજ હજુ સ્વસ્થ નથી થયા એટલે એ પૂછે છે, તો પછી યુવક, તમે આ વૃક્ષ ઔષધિ એકત્ર કરવાનો પ્રયત્ન શા માટે કરી રહ્યા છો એ તો સમજાવો. નાગરાજ, ભગવાન ધન્વંતરી વૃથા પ્રયત્નોનો આદેશ કરે જ નહીં. તમે જ કહ્યું હતું, તમારું વિષ અસહ્ય પીડાદાયક હોય છે. ભયાનક વેદના પછી મૃત્યુ એ વ્યક્તિને પોતાના શરણમાં લે છે. હા, એ સત્ય છે. અમારો પ્રયત્ન નિયતિને ખોટી ઠેરવવાનો નથી, મહામાનવીની અંત સમયની વેદનાને ઓછી કરવાનો છે, યુવક જવાબ આપે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, અને પ્રકરણ 6 જેનું નામ છે મૃત્યુ મરી ગયું રેલોલ ના છેલ્લા અંતિમ ભાગને. નાગરાજ હવે સંપૂર્ણ સૌમ્ય બની ગયા હતા. બોલ્યા, ઓહ, હવે સમજાયું. તમારો આ પ્રયાસ મહારાજની પરીક્ષિતની મારા દંશને કારણે થનારી પ્રચંડ પીડાના પ્રતિકાર માટેનો છે. નાગરાજની સમજણથી ખુશ થઈને ધન્વંતરીના શિષ્યે કહ્યું, નાગરાજ બરોબર સમજ્યા. એક દિવ્ય જીવનનું દેહાવસાન પણ દિવ્ય બનવું જોઈએ. ચહેરા પર મૃત્યુની પીડા નહીં, પરંતુ અંતરાત્માની પ્રસન્નતાનો ભાવ ઉભરી આવવો જોઈએ. દેહ છોડ્યાનો આનંદ સૌ કોઈ ભાવ વિભોર કરનારને હોવો જોઈએ, અને તેવો જ હોવો જોઈએ. મુખમંડળ પર તેજસ્વી આભા અને ભક્તિભાવની પ્રસન્નતા અને જીવન સાફલ્યની શાંતિ પ્રગટવી જોઈએ. ભગવાન ધન્વંતરી એવું ઈચ્છે છે. સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ લઈને ધન્વંતરીનું પ્રગટ થવું તે જીવ માત્રની પીડા દૂર કરવા માટે થયું છે. એમાં પણ પરીક્ષિત જેવા મહામાનવ, જેને મૃત્યુની સહેજ પણ ભીતિ નથી, અને તક્ષક જેવા નાગરાજ વેદનાયુક્ત મૃત્યુ આપે તે નાજ ચલાવી લેવાય. તક્ષકરાજ, શીઘ્રતા કરો. હવે આપણી બંને પાસે સમય ઓછો છે. આપને આટલી વિનંતી કરું છું કે મહારાજ પરીક્ષિતને જમણા પગના અંગૂઠે દંશ દેજો. હું ભગવાનની કૃપાથી એમને અમૃત આસ્વાદનો આહલાદક સ્વાદ કરાવીશ. બંને શીઘ્રતાપૂર્વક ત્યાંથી ચાલવા લાગ્યા. મસ્ત રહો, વ્યસ્ત રહો, અને વિરામ બાદ પણ અમારી સાથે જોડાયેલા રહો. રેડિયો પાલનપુર.

બંને શીઘ્રતાપૂર્વક ત્યાંથી ચાલવા લાગ્યા પોતાના કર્મ માટે. આજે પણ સોમનાથથી આશરે 30 કિલોમીટર મોટી ધીણોજ નામના નાનકડા ગામની નજીક વ્રજની નદીના કાંઠે સુરમ્ય શાંત ધન્વંતરી આશ્રમ અસ્તિત્વ ધરાવે છે. ત્યાં ભગવાન ધન્વંતરીની નાનકડી દેરીના દર્શન થાય છે. શિવજીનું દેવાલય પણ દર્શનાર્થીની પ્રતીક્ષામાં ઊભું છે. નજીકમાં જ તક્ષકની ગુફા અને વિશાળ વટવૃક્ષ પણ મોજૂદ છે. વટવૃક્ષની ઉપર ડાળીના પાન આજે પણ લીલા નહીં પણ સફેદ છે. આશ્રમની આસપાસ

અરણ્ય વનૌષધિથી સંપન્ન છે અને અનેક પંખીઓના મધુર કલરવતી નદીના ખળખળ ધ્વનિ સાથે જુગલબંદી ધરાવે છે, તે અવાજ સંભળાતો રહે છે. તમે સાંભળી રહ્યા હતા સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. તેઓએ પોતાના સોમનાથ યુનિવર્સિટીના ઓએસડી કાર્યકાળ દરમિયાન આસપાસની પોતાની વૈચારિક વાંચન વૃત્તિ અને પોતાના એ વિમર્શના ભાવને અલગ અલગ વાર્તાઓ સ્વરૂપે અહીં આ પુસ્તકમાં સંગ્રહિત કર્યા છે. સુંદર મજાની એ વાતો અને સનાતન સંસ્કૃતિના સત્યોને તેમણે વાર્તા સ્વરૂપે લોકભોગ્ય બનાવ્યા છે, જે હું આપ સૌને કહી રહ્યો છું. પ્રતિભાવ તમારે મને મોકલી આપવાના છે 9512966888 પર, અમારા સોશિયલ મીડિયાના વિવિધ સ્ત્રોત એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, એક્સ પર, કે પછી રેડિયો પાલનપુર @gmail.com પર મેલ કરીને ઓડિયોમાં એટલે કે તમારા અવાજમાં રેકોર્ડ કરીને કે પછી ટેક્સ્ટ મેસેજીસથી મોકલી આપો. અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ અને સાથે સાથે અમારી એન્ડ્રોઇડ ફોન અને આઈફોન બંને માટેની રેડિયો પાલનપુર નામની મોબાઈલ એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે. વિશ્વના કોઈ પણ ખૂણામાં અમને માણતા રહો, સાંભળતા રહો અને ઉત્સાહ વધારતા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર।

0: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે.
1: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.